સુપ્રભાત શ્રોતા મિત્રો, આ આકાશવાણી છે. 101.1 મેગાહર્ટ્સ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર. આજનો દિવસ વિક્રમ સંવત 2082 અધિક જેઠ મહિનો વદ પડવાની તિથિ. આજની તારીખ 1 જૂન 2026 અને આજે વાર છે સોમવાર. સવારના 5:58 અને અત્યારે ઉપર 35 સેકન્ડ્સનો સમય થઈ રહ્યો છે. સ્ટુડિયોમાં આજે હાજર છે નૈના રાજપૂત. સ્વાગત કરે છે આપ સૌ દોસ્તોનું. શ્રોતા મિત્રો, આજથી જૂન મહિનાની શરૂઆત થઈ રહી છે. આવનાર આ સમગ્ર મહિનો આપ સૌ માટે આનંદદાયક બની રહે તેવી શુભકામના સાથે આવો શરૂ કરીએ આજની પ્રસારણ સભા મંગલ ધ્વનિની મંગળ સુરાવલીઓ સાથે.

આજનો સુવિચાર. નાશ પામેલો વૈભવ શરીર દ્વારા ફરીથી મેળવી શકાય છે, પણ ક્ષીણ થયેલું શરીર વૈભવ દ્વારા પણ ફરી મેળવી શકાતું નથી. આકાશવાણી છે 101.1 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર. સવારના બરાબર 6 વાગે સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદનવાર.

આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મ્યાનમારના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે મધ્યપ્રદેશમાં ખેત બચાવો અભિયાન શરૂ કરશે. 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકોની ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થશે. ઈરાન સાથેનો પ્રસ્તાવિત કરારમાં પરમાણુ મુદ્દાઓ સામેલ નથી તેવા દાવાને ટ્રમ્પે ફગાવ્યા. પ્રખ્યાત ગાયિકા સુમન કલ્યાણપુરનું 89 વર્ષની વયે નિધન. અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવી સતત બીજી વખત આઈપીએલ ટાઇટલ જીત્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મ્યાનમારના રાષ્ટ્રપતિ ઓ મિન આંગ લિંગ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ચર્ચાઓ બંને દેશો વચ્ચેના ઐતિહાસિક અને સભ્યતા સંબંધોને વધુ મજબૂત બનાવવા પર કેન્દ્રિત રહેશે. આ વાટાઘાટોમાં સુરક્ષા અને કનેક્ટિવિટી સહિત પરસ્પર સહયોગ સંબંધિત વિવિધ મુદ્દાઓને પણ આવરી લેવામાં આવશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં મ્યાનમારના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ આંગ લિંગ શનિવારે ભારતની 5 દિવસની મુલાકાતે બિહારના ગયા પહોંચ્યા હતા. તેમની સાથે એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. રાષ્ટ્રપતિ તરીકે આ તેમની ભારતની પ્રથમ મુલાકાત છે. રાષ્ટ્રપતિ આવતીકાલે મુંબઈ પણ જશે, જ્યાં તેઓ ઉદ્યોગ અને વ્યાપાર સમુદાયના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાંથી ખેત બચાવો અભિયાન શરૂ કરશે. આ અભિયાન 30 જૂન સુધી ચાલશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ખાતરોના સંતુલિત અને યોગ્ય ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. શ્રી ચૌહાણે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે કિસાન ક્રેડિટ કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પાક વીમા યોજના અને માટી આરોગ્ય કાર્ડ જેવી યોજનાઓના લાભ ખેડૂતોને આપવા પર ખાસ ભાર મૂકવામાં આવશે. કૃષિમંત્રીએ આ અભિયાનને જનભાગીદારી દ્વારા વ્યાપક જન આંદોલન બનાવવા હાકલ કરી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ઓસ્ટ્રેલિયાના નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી રિચાર્ડ માલ્સ આજે નવી દિલ્હીમાં બીજા ભારત ઓસ્ટ્રેલિયા સંરક્ષણ મંત્રીઓના સંવાદની સહ અધ્યક્ષતા કરશે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ આ બેઠકમાં સંરક્ષણ અને સુરક્ષા સહયોગને મજબૂત બનાવવા, સૈન્ય વચ્ચે તાલમેલ વધારવા અને સંરક્ષણ ઉદ્યોગમાં ભાગીદારી, સહવિકાસ અને સહ ઉત્પાદનની તકો પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકને ભારત પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સુરક્ષાને મજબૂત બનાવવા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 10 રાજ્યોમાં 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થશે. આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં 4-4 બેઠકો, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 3 બેઠકો, ઝારખંડમાં 2 બેઠકો, મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમમાં 1-1 બેઠક માટે મતદાન થશે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને જનતા દળ એસના નેતા HD દેવગૌડા, કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના નેતાઓ જ્યોર્જ કુરિયન, રવનીતસિંહ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સહિતના સભ્યોનો કાર્યકાળ આ મહિને સમાપ્ત થઈ રહ્યો છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ઓડિશામાં 1-1 રાજ્યસભા પેટાચૂંટણી માટે પણ આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા અજીત પવાર અને તમિલનાડુથી AIADMKના સાંસદ CV શણમુગના રાજીનામાથી આ બેઠકો ખાલી પડી છે. આજથી 8 જૂન સુધી નામાંકન દાખલ કરી શકાશે. મતદાન આ મહિનાની 18મી તારીખે થશે અને મતગણતરી પણ તે જ દિવસે થશે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSE કહ્યું છે કે તે ઓનલાઈન પોર્ટલમાં જોવા મળતી ખામીઓ પર નજીકથી નજર રાખી રહ્યું છે, જે તાજેતરમાં સામે આવી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં બોર્ડે જણાવ્યું કે વિવિધ સરકારી એજન્સીઓ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના સાયબર સુરક્ષા નિષ્ણાંતોની એક ટીમ છેલ્લા કેટલાક દિવસોથી આ સિસ્ટમને મજબૂત બનાવવા અને પોર્ટલને વધુ સુરક્ષિત બનાવવા માટે કામ કરી રહી છે. બોર્ડે એમ પણ કહ્યું કે ઓળખાયેલી કેટલીક ખામીઓને દૂર કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં શાસક મહાયુતિ ગઠબંધને આગામી વિધાનસભાની ચૂંટણી માટે 17 બેઠકોનું વિભાજન નક્કી કર્યું છે. કરાર મુજબ ભાજપ 11 બેઠકો, શિવસેના 4 અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી NCP 2 બેઠકો પર ચૂંટણી લડશે. વિપક્ષ મહાવિકાસ આઘાડીએ 17 બેઠકોમાંથી 15 બેઠકો માટે પોતાનું વિભાજન જાહેર કરી દીધું છે, જેમાં કોંગ્રેસ 8, શિવસેના UBT 4 અને શરદ પવારની આગેવાની હેઠળની NCP 3 બેઠકો પર ચૂંટણી લડશે. બાકીની નાસિક અને નાંદેડ બેઠકો માટે ચર્ચા હજુ પણ ચાલુ છે. આ ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની આજે છેલ્લી તારીખ છે.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એવા મીડિયા અહેવાલોને ફગાવી દીધા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન સાથેનો તેમનો પ્રસ્તાવિત કરાર પરમાણુ મુદ્દાઓને સામેલ નથી કરતો. સોશિયલ મીડિયા પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું કે કરાર સ્પષ્ટપણે જણાવે છે કે ઈરાનને પરમાણુ હથિયાર મેળવવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને તેમાં પરમાણુ પ્રવૃત્તિઓ સંબંધિત વિગતવાર જોગવાઈઓ સામેલ છે. મીડિયા અહેવાલો મુજબ ટ્રમ્પ ઈરાન પાસેથી હોર્મુઝ સમુદ્ર ધુણીને ફરીથી ખોલવા અને તેહરાન માટે નાણાકીય લાભો પર મર્યાદા ઇચ્છે છે. ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકા ઈરાનના અત્યંત સમૃદ્ધ યુરેનિયમના ભંડાર પર નિયંત્રણ લેશે અને તેનો નાશ કરશે. જોકે ઈરાને જણાવ્યું હતું કે તેના પરમાણુ કાર્યક્રમની વિગતો હાલમાં કોઈ ચર્ચા થઈ રહી નથી અને ભારપૂર્વક જણાવ્યું કે કોઈપણ કરારમાં નાણાકીય જોગવાઈઓ સામેલ નથી. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બઘાર ગાલિફકે જણાવ્યું હતું કે જ્યાં સુધી ઈરાનના અધિકારોનું રક્ષણ ન થાય ત્યાં સુધી તેહરાન કોઈપણ સોદાની મંજૂરી આપશે નહીં. પ્રખ્યાત ગાયિકા સુમન કલ્યાણપુરનું ગઈકાલે મુંબઈ ખાતે તેમના નિવાસસ્થાને અવસાન થયું. તેઓ 89 વર્ષના હતા. તેઓ 1950 થી 1970ના દાયકા સુધી હિન્દી, મરાઠી અને અન્ય ઘણી ભારતીય ભાષાઓમાં ફિલ્મ સંગીતમાં તેમના મધુર ગાયન માટે જાણીતા હતા. તેમનો જન્મ 28 જાન્યુઆરી 1937ના રોજ બાંગ્લાદેશના ઢાકામાં થયો હતો. તેમણે 1950ના દાયકાના મધ્યમાં હિન્દી ફિલ્મોમાં પ્રવેશ કર્યો અને સુપ્રસિદ્ધ સંગીતકારો અને ગાયકો ખાસ કરી મોહમ્મદ રફી સાથે સેંકડો ગીતો ગાયા હતા. તેમના કેટલાક સૌથી પ્રખ્યાત ગીતોમાં આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે, ના કરતા પ્યાર, તુમને પુકારે ઓર હમ ચલે આયે સામેલ છે. તેમણે મરાઠી સંગીતમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. મહારાષ્ટ્રના રાજ્યપાલ જીષ્ણુ દેવવર્મા, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિતના નેતાઓએ

0: મુન કલ્યાણપુરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાત, કેરળ, માહે, લક્ષદ્વીપ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા, તમિલનાડુ, પુડુચેરી, પશ્ચિમ મધ્યપ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં વાવાઝોડા અને કરા પડવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ રાજસ્થાનમાં વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી છે. દિલ્હીમાં આંશિક વાદળછાયું આકાશ રહેવાની સાથે હળવા વરસાદ અને વાવાઝોડાની પણ આગાહી કરી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી આજે તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. મંત્રી પરિષદમાં 35 નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે. શપથ ગ્રહણ સમારોહ આજે સવારે 11 વાગે લોકભવન ખાતે યોજાશે. અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવીને સતત બીજી વખત આઈપીએલ ટાઇટલ જીત્યું. ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 156 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. વિરાટ કોહલીના અણનમ 75 રનની મદદથી બેંગલુરુએ 2 ઓવર બાકી રહેતા મેચ જીતી લીધી હતી. અગાઉ ગુજરાતે 20 ઓવરમાં 155 રન બનાવ્યા હતા, જેમાં વોશિંગ્ટન સુંદરે 37 બોલમાં અણનમ 50 રન બનાવ્યા હતા. રાજસ્થાનના ખેલાડી વૈભવ સૂર્યવંશીને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સિમ્પલ ઠક્કર.
1: નમસ્કાર. આજના મુખ્ય અખબારોએ આઈપીએલ ક્રિકેટમાં આરસીબીની જીતના સમાચારને મુખ્ય હેડલાઇન બનાવી છે. સંદેશે આરસીબી ટીમની તસવીરો સાથે જીટી હાર્યું, આરસીબી સતત બીજી વાર આઈપીએલ ચેમ્પિયનને મુખ્ય શીર્ષકમાં છાપ્યા છે. ગુજરાત સમાચારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સતત બીજી વખત આઈપીએલ ચેમ્પિયનની તસવીરો સાથે મુખ્ય પાન પર સ્થાન આપ્યું છે. દિવ્ય ભાસ્કરે આરસીબી ફરી ચેમ્પિયન ત્યારે 18 વર્ષ લાગ્યા. પુલછા 2, આરસીબી ધુરંધર 2, ફરી આઈપીએલ કિંગને હેડલાઇન બનાવી છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મ્યાનમારના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાંથી ખેત બચાવો અભિયાન શરૂ કરશે. 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકોની ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થશે. ઈરાન સાથેનો પ્રસ્તાવિત કરારમાં પરમાણુ મુદ્દાઓને સામેલ નથી તેવા દાવાને ટ્રમ્પે ફગાવ્યા. પ્રખ્યાત ગાયિકા સુમન કલ્યાણપુરનું 89 વર્ષની વયે નિધન. અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવી સતત બીજી વખત આઈપીએલ ટાઇટલ જીત્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: Fantastic fun for family.
1: 101.1 MHz Surat FM.
2: સુપ્રભાત, ગુડ મોર્નિંગ માય ડિયર ફ્રેન્ડ્સ. શબ્દ પણ ભોજન જેવા. શબ્દ પણ ભોજન જેવા કયા સમયે કયો શબ્દ પીરસવો તે જો આવડી જાય તો દુનિયામાં તેના જેવો પ્રેમ અને લાગણી જેવી વાનગી બનાવી શકનાર બેસ્ટ રસોઈયો કોઈ નથી. યસ માય ડિયર ફ્રેન્ડ્સ, સ્ટુડિયોમાં સ્વાગત છે આપનું, જે આજે હાજર છે નૈના. સવારના 8:30 વાગ્યા છે, સમય છે ઝરોખાનો. એક નજર કરી લઈએ 101.1 MHz સુરત FM પર આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા પર.

તો શ્રોતા મિત્રો, ઝરોખા બાદ પ્રાદેશિક સમાચાર અને પ્રાદેશિક સમાચાર બાદ કાર્યક્રમ ચિત્રલોક. સવારે 9:30 આજ કે ફનકાર કાર્યક્રમ જે કેન્દ્રિત રહેશે ખાજા અહેમદ અબ્બાસ પર. પ્રસ્તુતકર્તા રમેશ ગોખલે. 9:55 પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા. 10:00 ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગ આજે આપના માટે પ્રસ્તુત કરશે વિરલ શાહ. સુરતી સિઝલર સવારે 11:00. બપોરે 12:00 હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ કાર્યક્રમ યાદો કી મહેફિલ. 1:00 સુરીલા સફર. 2:00 ત્રિવેણી. દોપહર સમાચાર 2:15 થી 2:30 પ્રાદેશિક સમાચાર અને ત્યારબાદ કાર્યક્રમ સદાબહાર નગમે. બપોરે 3:00 કાર્યક્રમ સખી સહેલી. 4:00 સોમવારે હોય છે કાર્યક્રમ સેહતનામા. આજના આ કાર્યક્રમમાં દાંતોં કી દેખભાલ ડોક્ટર જયેશ ધુગે સાથે યુનુસ ખાનની વાતચીત. પ્રસ્તુતકર્તા ઝુબેર ખાન. સાંજે 5:00 છાયા ગીતનું પુનઃ પ્રસારણ. 5:30 કાર્યક્રમ તરાને નયે પુરાને. સાંજે 6:00 હિન્દીમાં સમાચાર. 6:05 ગુજરા હુઆ જમાના. 6:30 ઝરોખા અને ત્યારબાદ ફરીથી ગુજરા હુઆ જમાના કાર્યક્રમનો શેષ ભાગ. સાંજે 7:00 જયમાલા. 7:45 સ્મૃતિઓ કે સ્વર અને 7:50 ગુજરાતી સમાચાર. હવા મહેલ. આપ જાણો છો આ કાર્યક્રમનો સમય હોય છે રાત્રિના 8:00. આજના કાર્યક્રમમાં પ્રહસન ઇન્ટરવ્યુ. લેખક VM આનંદ, નિર્દેશક મુખ્તાર અહેમદ. રાત્રિના 8:15 ચિત્રલોક. 8:45 સમાચાર સંધ્યા. 9:00 ગુજરાતી સમાચાર અને ત્યારબાદ કન્ટિન્યુ રહેશે કાર્યક્રમ આપ કે લીએ. રાત્રિના 9:30 આજ કે ફનકાર કાર્યક્રમ જે કેન્દ્રિત રહેશે અભિનેત્રી નરગિસ પર. પ્રસ્તુતકર્તા રમેશ ગોખલે. છાયા ગીતનો સમય રાત્રિના 10:00. 10:30 ઢલતી જાય રાત કાર્યક્રમ અને 11:00 રંગ તરંગ. તો આ હતી રૂપરેખા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની ઓનલી ઓન 101.1 સુરત FM.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
3: Fantastic fun for family.
4: 101.1 MHz, Surat FM.
5: આપે ટ્યુન કર્યું છે 101.1 મેગાહર્ટઝ પર સુરત FM અને હવે પ્રસ્તુત છે આકાશવાણીના અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આજે સવારે પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ.
6: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યભરમાં સંપૂર્ણ ડિજિટલ માધ્યમ સાથે આજથી વસ્તી ગણતરીના પહેલા તબક્કાનો આરંભ. ગીરમાં સરકાર દ્વારા કરાયેલી અસરકારક કામગીરી બાદ સ્વસ્થ થયેલા સિંહોને વનમાં છોડાશે. રમકડાના દાનના અભિયાનમાં વધુને વધુ લોકોને જોડાવા મુખ્યમંત્રીનો અનુરોધ. ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓમાં 64,000 બેઠકો માટે આજે પ્રવેશ ફાળવાશે. દેશભૂમિ દ્વારકામાં ખેતી માટેની નકલી દવાઓ સાથે બેની ધરપકડ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલની ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો વિજય. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં આજથી વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ થશે. આ શ્રેણીની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે, જે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. આ અગાઉ વર્ષ 2011માં જનગણના કરવામાં આવી હતી. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
7: વસ્તી ગણતરી નિયામક સુજલ મહેત્રાના જણાવ્યા અનુસાર 30 જૂન સુધી ઘરયાદી અને મકાનોની ગણતરી હાથ ધરાશે. આ તબક્કામાં ગણતરીદારો દ્વારા આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય મિલકતો સહિત કુલ 33 પ્રશ્નો પૂછવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન વસ્તીની ગણતરી અને જાતિ ગણતરી હાથ ધરાશે. આ વસ્તી ગણતરીમાં 1,10,598 હાઉસ લિસ્ટિંગ બ્લોક્સ, 1,09,038 ગણતરીદારો તેમજ 18,254 સુપરવાઇઝરનો સમાવેશ થાય છે. આ અભિયાનને સફળ બનાવવા માટે ગણતરીદારો, સુપરવાઇઝર અને અન્ય વસ્તી ગણના અધિકારીઓને 3 તબક્કામાં તાલીમ પણ અપાઈ છે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
6: રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવડિયાએ કહ્યું કે અગાઉ ગીર અભયારણ્યની બહાર સિંહોના મૃત્યુના અહેવાલો આવ્યા હતા. ત્યારબાદ વન વિભાગ અને પશુ ચિકિત્સકોએ સાથે મળીને અસરકારક કામ કર્યું અને પરિણામલક્ષી પગલાં લીધા છે. છેલ્લા 3 દિવસમાં એક પણ સિંહનું મૃત્યુ થયું નથી. 500થી વધુ સિંહોની યોગ્ય સારવાર કરવામાં આવી છે. ચેપગ્રસ્ત સિંહોને અલગ રાખવામાં આવ્યા છે અને સારવાર આપવામાં આવી રહી છે. સારવાર હેઠળના તમામ સિંહો હવે સ્વસ્થ છે અને 2 દિવસમાં તેમને ફરી પાછા તેમના સ્થાને મુક્ત કરાશે.
8: ગીર સેન્ચુરી કે બહાર કુછ લાયન કા ડેથ હોને કા સમાચાર પહેલે છપી. હમારે જો વન વિભાગ હે ઓર હમારે વેટરનરી ડોક્ટર હે મિલકે ઉન્હોને કાફી કુછ અચ્છા કામ કિયા હે. ઉસકી વજહ સે આજ 3 દિન સે એક ભી લાયન કી ડેથ નહીં હુઈ હૈ. 500 સે જ્યાદા જો લાયન હે ઉનકા ડી ટિકિંગ ઓર ડી વોર્મિંગ પ્રોસેસ કી ગઈ હૈ ઓર વો સભી લાયન જો ટ્રીટમેન્ટ હો રહી હૈ સભી તંદુરસ્ત હૈ ઓર 1-2 દિન મેં હી ઉનકો રિલીઝ કિયા જાયેગા.
6: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઘાટલોડિયા વિધાનસભા મત વિસ્તારમાં બોપલ ઘુમા સ્થિત

0: રોહિત ટ્વિન્સ બંગલો ખાતે રમશે બાળક ખીલશે બાળક અભિયાન અંતર્ગત મેગા રમકડા કલેક્શન કાર્યક્રમ યોજાયો હતો. આ અભિયાન સમાજના વિવિધ વર્ગોને એક માનવીય કાર્ય સાથે જોડે છે. પોતાના બાળકોના રમકડા અન્ય બાળકો સાથે વહેંચવાની ભાવના સામાજિક ભાવના અને માનવતાના મૂલ્યોને તથા પરિવાર ભાવનાને વધુ મજબૂત બનાવે છે.
1: આપણા છોકરાઓ જેની પાસે વ્યવસ્થા છે એ લોકોના રમી રહેલા રમકડા એકત્રિત કરી અને જે રમકડા રમવા યોગ્ય હોય એટલા બધા જ રમકડા આંગણવાડીમાં ભણતા છોકરાઓ સુધી પહોંચે અને એ લોકો પણ આ બધા જ રમકડા રમે એ ઉદ્દેશ સાથે આખા લોકસભામાં આ કાર્યક્રમ થઈ રહ્યો. સૌને જો અહીંયા ઘણા બધા દીકરાઓને મેં એવું એ પૂછ્યું છે કે ભાઈ તારે રમવું છે બેટા, તારે પાછું લઈ જવું છે, તો એકદમ પ્રેમથી ના પાડી અને આપ્યું છે. અને કોઈક છોકરા રડતા હતા કે ના મારે તો
0: મુખ્યમંત્રીએ નાગરિકોને આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા અને વધુ ને વધુ રમકડા દાન કરી જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાના આ યજ્ઞમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટીની અંડર ગ્રેજ્યુએટ માટેની 64,000 બેઠકો માટે આજે પ્રવેશ ફાળવવામાં આવશે. રાજ્યની 15 સરકારી યુનિવર્સિટી અને પ્રથમ વખત જીકાસ પોર્ટલ પર જોડાયેલી 19 જેટલી ખાનગી યુનિવર્સિટીઓમાં આજે 64,000 બેઠકો માટે પ્રવેશ જાહેર કરાશે. અત્યાર સુધીમાં 2,88,000 વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે નોંધણી કરાવી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા બીએ, બીકોમ, બીએસસી અને બીબીએના અભ્યાસક્રમોમાં પ્રવેશ ફાળવવામાં આવશે. દેવભૂમિ દ્વારકામાં નકલી અને એક્સપાયરી દવાઓના કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. એસઓજી અને ખેતીવાડી વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં 5.26 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખેડૂતો સાથે છેતરપિંડીના કેસમાં રાવલ ગામે આવેલા એક કૃષિ કેન્દ્ર અને ગોડાઉન ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. આ કેસમાં કેન્દ્રના 2 સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલી દવાઓ ઉપર સ્ટીકર ન હતા અને કેટલીક દવાઓની એક્સપાયરી ડેટવાળી હતી. તપાસ દરમિયાન એનપીકે ખાતરની 135 બોરીમાં સ્ટોક અને બિલની ગંભીર વિસંગતતા સામે આવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ફોલો કરશો. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવીને આઈપીએલ ટાઇટલ સફળતાપૂર્વક જાળવી રાખ્યું. અગાઉ પહેલા બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે વોશિંગ્ટન સુંદરના 37 બોલના 49 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 155 રન બનાવ્યા. બેંગલુરુ તરફથી રસિક સલામદારે 3, જ્યારે ભુવનેશ્વર કુમાર અને જોઝ હેઝલવુડે 2 વિકેટ ઝડપી હતી. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ વિરાટ કોહલીના 42 બોલમાં 79 રનની મદદથી 18 ઓવરમાં 5 વિકેટે 161 રન બનાવીને લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કર્યું હતું. ગુજરાત ટાઇટન્સ તરફથી રાશિદ ખાને 2 વિકેટ ઝડપી હતી. વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. વૈભવ સૂર્યવંશીને સિઝનના મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સિઝન જાહેર કરવામાં આવ્યા. તેમણે 776 રન સાથે ઓરેન્જ કેપ પણ જીતી. કાગિસો રબાડાએ સિઝનમાં 29 વિકેટ સાથે પર્પલ કેપ જીતી. દર વર્ષે 1 જૂને સમગ્ર વિશ્વમાં વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક ખોરાક તરીકે દૂધના મહત્વને ઉજાગર કરવાનો અને ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે. આજે દૂધ માત્ર એક પૌષ્ટિક આહાર નથી રહ્યું, પરંતુ પશુપાલન સાથે જોડાયેલા કરોડો પરિવારોની આજીવિકાનો મજબૂત આધારસ્તંભ બન્યું છે. ગુજરાત આજે વાર્ષિક 19 મિલિયન ટનથી વધુ દૂધ ઉત્પાદન સાથે ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં 7.88% જેટલો મહત્વનો ફાળો આપી રહ્યું છે. છેલ્લા 2 દાયકાની વાત કરીએ તો રાજ્યના દૂધ ઉત્પાદનમાં 12.5 મિલિયન ટનનો રેકોર્ડ બ્રેક વધારો થયો છે, જેના પરિણામે ગુજરાત આજે દેશમાં 4 ક્રમે પહોંચ્યું છે. 1 જૂન 1964 દિવસે વલસાડ જિલ્લાની સ્થાપના થતાં આજે વલસાડ તેના રચનાના દિવસને ઉજવી રહ્યો છે. અખૂટ નૈસર્ગિક સૌંદર્ય અને પ્રવાસનના એક મહત્વના સ્થળ તરીકે વલસાડ જિલ્લો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થયા બાદ સાંજ અને રાત્રિના સમયે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે. રાજ્યમાં આગામી 3 દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં પવનની ગતિ 50-60 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ આગાહી કરી હતી.

0: एक्चुअली में थोड़ा सा साउथ गुजरात रीजन में हैबिटेट एक्सपेक्टेड है, जिसमें कि नर्मदा, तापी और डांग इत्यादि। इसी के साथ ही अगर टेम्परेचर्स की बात करें तो उत्तर गुजरात रीजन में और साउथ गुजरात रीजन में थोड़े से ड्रॉप हुए हैं 2 से 3 डिग्री। अहमदाबाद का भी डाउन हुआ है। और जो अभी थोड़ा सा अनटेंडेंसी के साथ हम 3 दिन एक्सपेक्ट करें कि 9 लार्जेस रहेगा, मतलब कोई विशेष बदलाव नहीं आएगा। उसके बाद फिर से ड्रॉप है 2 से 4 डिग्री का टेम्परेचर, मैक्सिमम टेम्परेचर्स में। और जहाँ तक वेदर की बात है तो जनरली क्लाउडी स्काई रहेगा।
1: ભારતીય હવામાન વિભાગે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 50 તાલુકાઓમાં 1 ઇંચ સુધી અને રાજ્યના 6 તાલુકાઓમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યાના અહેવાલ છે. મહીસાગર જિલ્લામાં મોડી રાત્રે અચાનક ભારે પવન અને વાવાઝોડા સાથે ખાબકેલા વરસાદના કારણે વ્યાપક નુકસાનના અહેવાલો સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે જાહેર કરાયેલી આગાહી મુજબ વલસાડ જિલ્લામાં રવિવારના રાંજે વાતાવરણમાં પલટો આવતા વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યભરમાં સંપૂર્ણ ડિજિટલ માધ્યમ સાથે આજથી વસ્તી ગણતરીના પહેલા તબક્કાનો આરંભ. ગીરમાં સરકાર દ્વારા કરાયેલી અસરકારક કામગીરી બાદ સ્વસ્થ થયેલા સિંહોને વનમાં છોડાશે. રમકડાના દાનના અભિયાનમાં વધુને વધુ લોકોને જોડવા મુખ્યમંત્રીનો અનુરોધ. ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખામાં 64,000 બેઠકો માટે આજે પ્રવેશ ફાળવાશે. દેવભૂમિ દ્વારકામાં ખેતી માટેની નકલી દવાઓ સાથે 2ની ધરપકડ. અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલની ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો વિજય. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આજે સવારે પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ. વિવિધ ભારતીના સુરત કેન્દ્રને સંગટ્યુન છો આપ 101.1 MHz પર. આવો હવે જોડાઈએ કાર્યક્રમ ચિત્રલોકની સાથે આ નાનકડા કમર્શિયલ બ્રેક બાદ.
3: QR કોડ સ્કેન કરો, 5,000 નું કેશબેક મેળવો.
4: વાહ, દિવસ સુધરી ગયો.
5: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
6: RBI કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો,

0: પ્રસિદ્ધ ગાયિકા સુમન કલ્યાણપુર પર કેન્દ્રિત આજ કે ફનકાર કાર્યક્રમ આપ માણી રહ્યા હતા. આ આકાશવાણી છે, 101.1 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર. સવારના 9:55 થઈ છે. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા.
1: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા.
2: નમસ્તે શ્રોતાઓ, અનુરૂપ વિવાહ દ્વારા સંચાલિત આ શૃંખલામાં આપનું ફરી એકવાર સ્વાગત છે. આજે અનુરૂપના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ગૌરીબેન આપણી સમક્ષ શું નવું લાવ્યા છે એ જાણવા માટે આપણે વાતચીત શરૂ કરીએ. નમસ્તે ગૌરીબેન.
3: નમસ્તે શ્રોતાઓ.
2: તો ગૌરીબેન, અમારી ગુજરાતી લગ્નોત્સુક કન્યાઓ એમ પૂછે છે કે શહેર શહેરમાં અનુરૂપ જેવી સંસ્થાઓ છે જેને ગુજરાતમાં મેરેજ બ્યુરો કહેવામાં આવે છે, તો કન્યાઓ અનુરૂપમાં શા માટે જોડાય?
3: અમે ઘણી રીતે નાના મોટા મેરેજ બ્યુરો કરતા જુદા છીએ. અમે અમારી વાર્ષિક ફી અને એમાં આવતી સેવાઓ વિશે એકદમ પારદર્શક છીએ. શરૂઆતમાં ઓછા પૈસા લઈને પછી વારંવાર જુદા જુદા કારણો હેઠળ એક્સ્ટ્રા પૈસા માંગવા, કે પછી દર અઠવાડિયે તમને ફક્ત 5 પાત્રોની માહિતી વોટ્સએપ પર મોકલવી, એવી અમારી પોલિસી નથી. તમે જ્યારે 1 વર્ષની ફી ભરો છો ત્યારે તમે 1 વર્ષ માટે નિશ્ચિંત રહી અમારો આખો ડેટાબેઝ સર્ચ કરી શકો છો. તમે આત્મનિર્ભર બની પોતે જ બધા પાત્રોની કોન્ટેક્ટ નંબર સહિત માહિતી જોઈ શકો છો અને વાત આગળ વધારી શકો છો.
2: બરાબર. હા, તો સાચે અનોખી જ કાર્યપ્રણાલી છે. પણ ગૌરીબેન, કન્યાઓ અને એમના વાલીઓને એવો સંદેહ હોય છે કે ઓનલાઈન ભરેલી માહિતી પર વિશ્વાસ કેવી રીતે કરાય?
3: સ્વાભાવિક છે વાલીઓની આ ચિંતા. તો શ્રોતાઓનું આશ્વાસન આપું છું કે દરેક સભ્યને નોંધણી કર્યા બાદ આઈડી પ્રૂફ આપવું ફરજિયાત છે, જેના વગર કોઈ પણ સભ્ય ડેટાબેઝ વાપરી નહીં શકે.
2: બરાબર.
3: તે ઉપરાંત અમે એડ્રેસ પ્રૂફ, શિક્ષણનું પ્રૂફ અને આવકનું પ્રૂફ પણ સ્વીકારીએ છીએ. સભ્યોના ખાનગી દસ્તાવેજો બીજા કોઈ સભ્યો જોઈ નથી શકતા. ફક્ત અનુરૂપની એક ટીમ દસ્તાવેજોની ચકાસણી કરે છે.
2: સાંભળ્યું ને શ્રોતાઓ, તમે જ્યારે પાત્રોની વિગતો જોતા હો ત્યારે આનું પણ ધ્યાન રાખવું.
4: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા. 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1-800-26-77-991 આ નંબર પર, 1-800-26-77-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
2: અને ગૌરીબેન, કોઈએ દસ્તાવેજો ના આપ્યા હોય તેમની પાસે દસ્તાવેજો માંગતા કોઈને સંકોચ થાય તો?
3: તેનું પણ સમાધાન છે અમારી પાસે. તમને પ્રોફાઇલમાં જ રિક્વેસ્ટ ડોક્યુમેન્ટ એવું બટન મળશે. તેને ક્લિક કરતા જ સામેવાળા પાત્રને મેસેજ જશે કે કોઈએ તમારી પાસે વેરિફિકેશન માંગ્યું છે. તમારી ઓળખ ગોપનીય રહેશે.
2: અરે વાહ, ટેકનોલોજીનો કેટલો સરસ ઉપયોગ કરે છે અનુરૂપ વિવાહ. ગૌરીબેન, કન્યાઓ માટે બીજી શું ખાસ સેવાઓ છે?
3: ગુજરાતમાં સભ્યો સાથે ચર્ચા કરીને અમે સમજાવું છે કે ઓનલાઈન સર્ચિંગમાં ઇન્ટરેસ્ટ એક્સેપ્ટ થવા છતાં પાત્રોની વાત આગળ વધતી નથી.
2: અચ્છા.
3: છોકરીઓ સંકોચ કરીને જાહેરમાં છોકરાઓને મળવા માંગતી નથી, ખાસ કરીને એવા તબક્કે જ્યાં કશું જ નક્કી નથી અને વાલીઓ પણ સામેલ નથી. કન્યાઓ અને એમના વાલીઓ પાત્રોને મળવા માટે સેફ સ્પેસ ઈચ્છે છે, એટલે જ અમે છોકરા છોકરીઓ

0: ની મુલાકાત માટે અમારી અમદાવાદ અને વડોદરાની ઓફિસ ખાતે 1-to-1 મીટિંગની નિઃશુલ્ક સેવા શરૂ કરી છે.
1: 1-to-1 મીટિંગ કેવી રીતે કામ કરે છે સમજાવશો?
0: તમારો મોકલેલો ઇન્ટરેસ્ટ જ્યારે સામેવાળા એક્સેપ્ટ કરે અથવા તમને આવેલી ઇન્ટરેસ્ટ તમે એક્સેપ્ટ કરો તો તમે તરત અમારો સંપર્ક કરી આ સેવાનો લાભ લઈ શકો.
1: અચ્છા,
0: તમારી રિક્વેસ્ટ આવતા જ અમે સામેવાળા પાત્રો સાથે સંપર્ક કરીને શનિ રવિમાં મીટિંગ ગોઠવીએ.
1: અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર.
0: અમને સાંભળવા માટે સૌનો આભાર.
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રીવાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવવાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1-800-26-77-991 આ નંબર પર, 1-800-26-77-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
3: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
4: આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા. આ આકાશવાણી છે 101.1 મેગાહર્ટ્ઝ પર. આપ છો સુરત એફએમને સંગ. સ્વાગત છે આપનું સ્ટુડિયોમાં. દોસ્તો, મહાવીર સ્વામીના આ કથન સાથે કે પોતાના જ્ઞાન પર ગર્વ કરવો એ જ સૌથી મોટું અજ્ઞાન છે. સવારના 10 વાગ્યા છે. ફિલહાલ સમય થયો છે ફોન ઇન કાર્યક્રમમાં આપ શ્રોતાઓની વાતો અને ફરમાઈશી ગીતોને માણવાનો, બરાબર ને? તો આવો શરૂ કરીએ. હેલો સુરત એફએમ સ્પીકિંગ ફોન ઇન પ્રોગ્રામ, જે આજે આપના માટે પ્રસ્તુત કરી રહ્યા છે વિરલ શાહ.

0: હેલો,
1: હા, હું અર્ચના ઠાકુર બોલું છું. એટલે પેટ નામ મારું રૂપાલી છે, મારું રિયલ નામ મારું અર્ચના ઠાકુર છે.
0: પણ અમારે તમને કયા નામથી બોલાવવાના?
1: તમે મને રૂપાલી ઠાકુર ના નામથી જ કહેજો.
0: એવું કરું?
1: હા,
0: બે નામ હોવા પાછળનું કારણ?
1: કારણ એવું હતું કે એકચ્યુઅલી મારી રાશિ મેચ હતી, એટલે મારા કોઈએ મારું નામ અર્ચના રાખ્યું હતું, પણ મારા પપ્પાને મારું નામ રૂપાલી વધારે ગમતું હતું, તો એમણે મારું નામ રૂપાલી રાખ્યું.
0: એટલે આમ જોવા જાય તો તમારી રાશિ પણ બે જ થઈ જાય ને?
1: રાશિ પણ બે જ થઈ જાય.
0: તો પણ તમે આમ આ બધું રાશિ ને બધામાં બિલીવ કરો કે ના કરો?
1: ના, હું એટલું બધું બિલીવ નથી કરતું. હું કર્મ પર આધાર રાખું છું. આપણે જેવું કર્મ કરીએ ભગવાન આપણને એવું ફળ આપે.
0: બરાબર છે, સાચી વાત છે. પણ તો પણ આમ કોઈ વખત આ કે ભાઈ આ રાશિ વાળા માટે આ સારું ને, તો તમે કઈ બંને રાશિ જુઓ કે ગમે તે એક જ રાશિ જુઓ?
1: હું ફક્ત મેષ રાશિ જોઉં તો રૂપાલી રાશિ નથી બિલીવ કરતી.
0: અને બાકી શું કરવાનું ગમે છે?
1: મને સિંગિંગ નો શોખ છે, મને મ્યુઝિક સાંભળવાનું ખુબ ગમે છે.
0: તમારી હોબીઝ જયારે સિંગિંગ છે, તમને ગાવું ગમે છે, તો કોઈક એક સરસ મજાનું તમારું ગમતું ગીત અમને બધાને સંભળાવશો?
1: કોણ હલાવે લીમડી, કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભાઈલો ઝુલાવે ડાળકી.
0: નાઇસ વોઇસ.
1: થેન્ક યુ. અને તમારા પ્રોગ્રામ હું રેગ્યુલર સાંભળતી રહું છું.
0: તો એમાં તમારા ગમતા કાર્યક્રમો કયા છે?
1: પેલા જે આપણા પસંદના જે ગીતો જે તમે આવી રીતે કોલ કરીને લેવો છો,
0: ફોન ઇન પ્રોગ્રામ
1: એ મને ખૂબ ગમે છે.
0: ઓકે.
1: એમાં જે ઘણા બધા લોકો પોતાના મનની વાત કરીને જે વ્યક્ત કરે છે પોતાની ખુશી, અને પછી જે સોંગ સંભળાવે છે ને, એ ખૂબ મજા આવે છે. તમે પણ ખૂબ સરસ વાત કરો છો,
0: એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. આજે તો એવું છે કે લોકો તમારા મનની વાત સાંભળી રહ્યા છે.
1: હા, આજે હું ખૂબ ખુશ છું, એટલા માટે હું સવારથી ટ્રાય કરતી હતી. એકચ્યુઅલી આજે મારો છે ને ખૂબ જ સરસ દિવસ છે. આજે અમારા ભાઈના છોકરાઓ છે, ટ્વિન્સ છે, એક છોકરો અને એક છોકરી. એકનું નામ છે દક્ષરાજ અને એની બેનનું નામ છે દુર્વા. અને મારા ભત્રીજા અને ભત્રીજીનો આજે બર્થડે છે, એના એ લોકોને ડેલિકેટ સોંગ કરવું છે માટે મારે, એટલા માટે મેં તમને કોલ કર્યો.
0: એટલે એ લોકોની બર્થડે ફળી તમને. સુરત FM પરિવાર તરફથી પણ એમના માટે બહુ જ બેસ્ટ વિશિસ કે એમને એમની લાઈફ ખૂબ સરસ મજાની મળે.
1: થેન્ક યુ.
0: જ્યારે તમે આ કાર્યક્રમો સાંભળો છો ત્યારે તમને એ તો ખબર જ છે કે આકાશવાણી એના 90 વર્ષ પૂરા કરવા જઈ રહ્યા છે.
1: હા,
0: તો એના વિશે શું કહેશો?
1: હું એમ ઈચ્છું છું કે જેમ મારા ભત્રીજા અને ભત્રીજીની આજે બર્થડે છે, તો હું એવું ઈચ્છું કે એ લોકો 100 વર્ષથી પણ વધારે જીવે. એ જ રીતે હું એમ ઈચ્છું છું કે આકાશવાણી સદંતર જીવંત રહે.
0: સદંતર
1: સુરત FM પણ સદંતર જીવંત રહે. અમે આવી જ રીતે સાંભળતા રહીએ અને અમારી ખુશીને આવી રીતે જ વ્યક્ત કરતા રહીએ.
0: ચોક્કસ, એના માટે આકાશવાણી હંમેશને માટે તમારી સાથે જ છે. અને બસ તમારા બધાની બેસ્ટ વિશિસ છે, એના માટે પણ તમારો ખૂબ ખૂબ આભાર.
1: તો એ લોકો માટે સોંગ કરો કે હેપી બર્થડે, હેપી બર્થડે ટુ યુ, એ સોંગ તમે ડેલિકેટ કરો.
0: તો આ સરસ મજાનું ગીત મૂકી દઉં છું.
1: થેન્ક યુ સો મચ.
0: ઓકે, મોસ્ટ વેલકમ. સાંભળતા રહેજો સુરત FM 101.1.

0: હેલો,
1: નમસ્તે જી.
0: નમસ્તે,
1: આકાશવાણી થી બોલો?
0: આકાશવાણી થી વાત કરીએ,
1: સલાસર મિલ માંથી બોલીએ
0: સર. અને તમારું નામ?
1: દિનેશભાઈ.
0: કેમ છો?
1: મજા.
0: કોણ કોણ છે પરિવારમાં?
1: પરિવારમાં બધા જ છે. મમ્મી છે, વાઇફ છે, બે દીકરી, એક દીકરો છે.
0: તો ક્યાં રહો છો આપ બધા?
1: વરાછા પર. હા, ડ્રાઇંગ પ્રિન્ટિંગમાં કામ છે, ટેકનિશિયન તરીકેનું.
0: કેટલો સમય જાય અહીંયા જોબ પર?
1: જોબ પર જાય 7-8 કલાક. 10-11 વાગે આવીએ, 5-6 વાગે જતા રહીએ.
0: આ જલસા છે,
1: તમારી જેવા જલસા.
0: સુરતી લાલા એમ એ મોજીલા હોય ને.
1: હા, મોજીલા. શું કરે એફએમ પરિવાર?
0: બસ જો, અમારો એફએમ પરિવાર તમને બધાને યાદ કરે.
1: કેસર કેરી ખાધી કોને? ગીરની. તમે લોકો
0: તમે મોકલાવો તો ખાઈએ ને યાર.
1: અમે બી તો મંગાવીએ જ છીએ ગીરથી અહીંયા સુરતમાં.
0: તમે તમારી એકલી મંગાવો છો, અમારી મંગાવતા નથી. તમે ખાધી કે નહીં ખાધી?
1: હા, અમે તો ખૂબ ખાઈએ. મજા આવે કેસર કેરી ખાવાની.
0: કે એની સાથે હાફૂસ બી ખરી?
1: હાફૂસ બી ખરી, પણ કેસર વધારે મજા આવે.
0: આ વખતે 5-6 બોક્સ કહી દેજો.
1: હા, કહી દો જોડે મોકલાવી દઉં. ચાલો,
0: પાક્કું ને?
1: પાક્કું.
0: તો હવે જણાવો કયું ગીત સાંભળવાના?
1: બચ્ચન નું ડોન નું મૂકી દો. ચલો, હા, કઈ પાન બનારસ વાળા
0: પાન ખાવ છો કે નથી ખાવ?

0: તો કટ
1: કરો ને સેટિંગ.
0: મારે સેટિંગ બરાબર જ છે, તમે કટ કરીને પાછો કરો.
1: ના પછી નહીં લાગે, પછી નહીં લાગે. આ અમારા પડોશી હમણાં મામાંડા જમીને આવ્યા, તો એના મામા એની એક ફરમાન છે, ગીત મેં તેરા તોટા તુમેરી ને, એના એનો વરઘોડો હતો ને, આ ગાયને ગાયેલું હતું.
0: તો કોણ તોતા મેં એનો વરઘોડો હતો?
1: જે મારા બાજુવાળો ખરો ને એના મામાનો વરઘોડો હતો.
0: અચ્છા,
1: ત્યારે આ ગાયન મુકાવેલો હતો, બહુ ફેમસ હતો આ ગાયન. પેલા
0: મને એવું લાગ્યું કે તોતા મેનાનો વરઘોડો ગાયડો કે હું.
1: ના ના, એવું
0: કારણ કે અત્યારે તો કોઈ કઈ બી કરી શકે ભાઈ.
1: બરાબર, હા કઈ ભરોસો નહી. આ ગાયન મૂકશો ને બધા જરી વાળા ખુશ થઈ જાય.
0: એવું? તે પછી અમને શું ફાયદો થાય? અમને જરી આપો.
1: અરે આવજો નઈ, આવજો આવજો.
0: અમને જરી આપવાના હોય તો ગીત વગાડીએ.
1: અરે એવું થોડું કઈ ચાલે, એમ થોડું કઈ અપાય સીટ નું હોય.
0: લો હમણાં તમે કહો કે બધા જરી વાળા ખુશ થઈ જાય.
1: ખુશ થઈ જાય, હા. અને હવે મજૂરી માણસ છે, મજૂરિયા માણસ.
0: પણ એવું નહીં, તમે આટલા ખુશ થાવ તો શેઠ બી ખુશ તો થવાનો જ ને.
1: ના શેઠ ને નહીં ખબર પડે કે અમે ફોન કર્યો નહીં કઈ, એ લોકો નો કોઈ નહીં સાંભળે.
0: એ લોકો નહીં સાંભળે?
1: ના ના ના, ઓફિસ ચાલે ને એ લોકો.
0: અમને એમ કે શેઠ બી ખુશ થયો તો અમને થોડી ઘણી જરી મળે.
1: ના ના, એ બધું સાઉથ જાય.
0: એટલે અમારે હું જરી લેવા સાઉથ જવાનું.
1: દુકાનો શોરૂમ માં આવે. હમણાં તો જરાક કામ મંદુ ચાલે, ચાંદી નો ભાવ આમ તેમ થયા કરે છે, કન્ફ્યુઝ જેવું કામ છે.
0: ચાંદી આમ તેમ થાય એમાં જરી આમ તેમ થઈ જાય?
1: હા થઈ જ જાય ને, કોઈ સવાલ જ નહીં. પેલો વેપારી માં ચાંદી નહીં લે તો બને
0: નહીં કામ. તે આમ બધા છે ને પોતાની ફરમાઈશનું ગીત સાંભળવા માટે આ એફએમ પર કોલ કરે, તો તમે બાજુવાળા માટે ફોન કરો.
1: હા હા, બિચારો મારો એમ કે મારો ફોન લાગતો જ નથી, તારો કેમ લાગે? મારો લાગતો જ નથી.
0: તે પણ તમારે કેવું હતું ને કે મારો લાગે છે કે તો ડબલ અવાજ આવે છે.
1: એ ડબલ અવાજ, ખરેખર ડબલ અવાજ આવે, હજુ બી આવે છે.
0: તે પણ તમે આ બાજુવાળાનો કોલ કર્યો ને એટલે આ ડબલ અવાજ આવે. કારણ કે એનો કોલ તમે કર્યો એટલે એનો ને તમારો બેવનો આવ્યો ને અમારી પર. મારા બાજુવાળાનું નામ તો કહો.
1: લાલુભાઈ. લાલુ.
0: તો તમારું નામ?
1: લાલી.
0: તમારું?
1: મારી જોડી છે લાલુ ને લાલી.
0: એવું છે, લાલુ ને લાલો, જોરદાર જોડી છે યાર. એટલે હવે ધ્યાન રાખજો, આ ડબલ અવાજ છે ને, એક લાલુ નો છે ને એક લાલા નો છે.
1: તોતા મેના નો વરઘોડો કાઢી. વરઘોડો, ઓકે.
0: તો સંભળાવી દો આ ગીત સાંભળતા રહેજો સુરત એફએમ.

0: हेलो
1: हेलो
0: हाँ हेलो सूरत एफएम
1: गुड मॉर्निंग
0: वेरी गुड मॉर्निंग कौन बात करे छे
1: अर्पिता बेगमपुरा मपरा शेरी
0: શું કરે છે
1: મેને હવે 9માં આવા
0: તો 8માં નું રિઝલ્ટ હું આવ્યું
1: 55%.
0: અરે વાહ,
1: હા થેન્ક યુ.
0: હવે 9માં શું કરવાનું?
1: હવે ભણવાનું.
0: આ તો હજી તો પણ વાર છે ને.
1: હા, હજી તો 6 મહિનાની 8 તારીખે ચાલુ થાય. તમે કોણ બોલો?
0: હું વિરલ વાત કરું. તો અર્પિતાને શું કરવું વધારે ગમે છે?
1: રમવાનું
0: તો બધાને જ ગમતું હોય, એના સિવાય બીજું શું કરવાનું ગમે છે? બાકીના બધા વિજ્ઞાન, સમાજ વિદ્યા, ગણિત આ બધું નહી ગમે? તો પણ પછી સ્કૂલમાં ભણવું તો પડે ને. તો પછી સ્કૂલમાં એનો પીરિયડ આવે ત્યારે શું કરો?
1: આપવું
0: પડે, થોડું વધારે આપવું પડે, અને ગુજરાતીમાં ઓછું આપવું પડે. ગુજરાતી તો ગમે એટલે વધારે આપવાનું હોય ને. તો એની કોઈ કવિતા યાદ છે? આવું કેવું, ગુજરાતી ગમે છે ને ગુજરાતી ની કોઈ કવિતા યાદ નથી? કયું ગીત સાંભળવું છે? તારું ગમતું મૂવી કયું છે? ગમતો હીરો
1: આમિર ખાન.
0: તો પછી ગીત કેમ આ સાંભળવું છે?
1: અચ્છા,
0: મમ્મી ની ફરમાઈશ છે. સારું, તો સંભળાવી દઉં તમને આ ગીત. સાંભળતા રહેજો સુરત એફએમ.
1: થેન્ક યુ,
0: વેલકમ.

0: हर मंगलवार और शुक्रवार दोपहर 3 बजे जरूर सुनिए कार्यक्रम सखी सहेली, जिसके प्रथम भाग के प्रायोजक है
1: सुबह जराओ शाम जराओ
2: देव दर्शन धूप।
0: सूरत FM पर तो गुजरा हुआ जमाना आता है बार बार, थई जाओ सवार सुरीला समयनी पाखों पर, करिए गुजरा हुआ जमाना नी सुरीली सफर सोमवार थी शुक्रवार सांजे 6 कलाके
3: ऑन सूरत FM 101.1 तेमज न्यूज ऑन एयर मोबाइल ऐप पर उपलब्ध।
0: Fantastic fun for family.
4: 101.1 MHz Surat FM.
5: Hello.
6: Hello. Surat FM.
5: हाँ Surat FM.
6: Surat FM पर अरे जूना गीत पण शुरू થઈ ગયા અને નવા પણ આવે એટલે શ્રોતાઓ પણ ઘણા વધી ગયા એવું મને લાગે છે।
5: તો પણ હવે તમે બધા શ્રોતાઓની તમારી ફરમાઈશ હોય તો અમારે પણ હવે તમારી ફરમાઈશનું ધ્યાન રાખવું પડે ને।
6: ના ના કરીએ।
5: તો પછી
6: જૂના ગીત એટલે જૂના ગીત ખરેખર અત્યારે પણ આપણે વર્ષો પછી સાંભળવાના સારા લાગે, એટલે નવા ગીત જૂના શ્રોતાઓ પણ જોડાઈ ગયા એવું મારું માનવું છે।
5: આપણો આ કાર્યક્રમ કેવો છે, ફોન ઇન પ્રોગ્રામ, આપણા આ કાર્યક્રમ જોડે બધા જ જોડાયેલા છે,
6: બધા જોડાયેલા છે,
5: યંગસ્ટર બી જોડાયેલા છે અને આપણા જે જૂના શ્રોતાઓ છે તે પણ જોડાયેલા છે, એટલે આ કાર્યક્રમ એવો કોમ્બિનેશન વાળો છે કે નવા પણ ગીત તમને સાંભળવા મળે અને જૂના પણ ગીત સાંભળવા મળે।
6: ના ખરી વાત છે ને, આ બંનેનું કોમ્બિનેશન ખરેખર બહુ સરસ છે,
5: સારું છે ને,
6: બહુ સરસ બહુ સરસ,
5: કારણ કે લોચો એકલો ખાવ તો મજા નહીં આવે, એમાં સેવ અને મસાલો જોઈએ જ। તો પછી જો સુરતનો બેસ્ટ કાર્યક્રમ હોય ફોન ઇન પ્રોગ્રામ, હેલો સુરત FM સ્પીકિંગ,
6: ખરેખર એ ખૂબ જ છે, તમે સ્ટ્રીમમાં પણ લોકો સાંભળે છે, અમે અમારનાથી યાત્રામાં સાંભળ્યું છે, એટલે આખા દેશભરથી ઘણા લોકો આપણા સુરત FM સાંભળે છે, ફોન પણ ક્યાં ક્યાંથી ફોન આવે છે, MP થી આવે છે, મહારાષ્ટ્રથી આવે છે, એ પણ ફોન આવે છે,
5: કાશ્મીર, મનાલી, સાઉથમાં ચેન્નાઈ, બેંગ્લોર, એટલે અમે આ કાર્યક્રમને

0: લોચા જેવો એકદમ ટેસ્ટી બનાવ્યો છે.
1: ના ખરી વાત સરસ. પણ ભાઈ તે ગીત કદાચ આપણા સુરત એસો પર મેં નથી સાંભળ્યું.
0: હા બોલો ને, કયું ગીત?
1: હવામાં એક ઉડી નાનું એક ગીત આવેલું 2000 ના દાયકામાં, બહુ હિટ. તુમ્હારે સેવા કુછ ના ચાહત કરેંગે
0: ફરમાઈશ તમારી અને જેને સાંભળે બધા જ
1: લાખો લોકો.
0: તમારું નામ તો જણાવો.
1: મારું નામ દીપક મોદી.
0: તો સંભળાવી દઉં તમને તમારી પસંદગીનું ગીત. સાંભળતા રહેજો સુરત FM.

0: હેલો
1: હેલો સુરત એફએમ
0: હા સુરત એફએમ
1: સર હું વાસેનાથી મયુરભાઈ બોલું છું. બોલો કેમ છો?
0: બસ અમે એકદમ ફાઇન, તમે કેમ છો?
1: ઓ મજામાં. મારા છે ને લેસ મશીન છે.
0: હા
1: મારે ફરમાઈશ છે.
0: બોલો ને કઈ ફરમાઈશ છે?
1: લો અમિતાભ બચ્ચન નું ગીત છે, તુમસે દૂર રહ કે હમને જાના પ્યાર ક્યા હૈ, એ ગીત મને સાંભળ્યું.
0: હા કોનાથી દૂર રહેવાનું થયું તો તમને આવી ખબર પડી?
1: અરે એવું નથી યાર, સોંગ બહુ સરસ છે, મને જરાક વધારે ગમે છે.
0: પણ એ ગીત એમને ગમતા ના હોય, આપણી લાગણીઓ એની સાથે જોડાયેલી હોય. તો કોનાથી દૂર રહેવાનું થયું તો તમને ખબર પડી કે પ્યાર શું છે?
1: એવું બધું તો ચાઇલા કરે હવે, એવું નથી સાહેબ, એવું કઈ નથી.
0: આવું બધું તમે છુપાવો ને એવું ના મજા આવે યાર મયુરભાઈ.
1: એવું છે?
0: હા
1: જાહેર થાય એવું નહીં, એટલે સાહેબ શું કરું, મારે તો સુખી પરિવાર છે, બે દીકરીઓ છે મારે, એક હવે કોલેજ માં આવી, સારા પર્સન્ટેજ આવ્યા છે 12th માં એના,
0: બહુ સરસ,
1: ને એક 7th માં છે, એ પણ હોશિયાર છે, બંને દીકરીઓ મારે બહુ ખૂબ હોશિયાર છે, એ બધી પ્રવૃત્તિમાં પણ ભાગ લે છે, ને ઇનામો પણ બરાબર જીતીને લાવે છે.
0: બહુ સરસ. તે અત્યારથી એ લોકોનું નક્કી છે કે એ લોકોએ શું કરવું, શું બનવું છે લાઈફમાં, શું કરવું છે, કે પછી તમે કહી દીધું છે કે તમારે આ કરવાનું છે?
1: મેં તો હમણાં છે ને મોટી ડિગ્રી ને એવું કીધું છે, તું બેન્કિંગ ની લાઈન લઈ લે, એમાં સારું છે ગ્રેજ્યુએશન કરીને. હવે એને પેલું આર્ટિકલ પસંદ છે એમ, ડ્રોઈંગ માં ઇન્ટરેસ્ટ છે.
0: અચ્છા, એટલે
1: કે મારે ડ્રોઈંગ ની લાઈન લેવી છે એમ. તો કઈ નઈ, સાઈડ માં એ પણ કર્યા કરજે તું,
0: એટલે એને એની પસંદ નું બી કરવાનું મળે અને તમે જે કહો છો એ બી એ કરી દે.
1: હા બરાબર.
0: અને નાની દીકરીને શું પસંદ છે?
1: નાની દીકરી તો એ તો હમણાં છે ને વેકેશન છે એટલે સાયકલ લઈને ફેરા કરે છે, મત ને ક્રિકેટ ને.
0: અત્યારે તો એના માટે જ સમય છે.
1: હા અત્યારે તો એવું, આમ તો એને છે ને મહેંદી ને મહેંદી મૂકવાનમાં બહુ રસ છે બરા, ને કોઈક ને પણ મહેંદી મૂકવાની એટલે કે હું મૂકવાની છે પ્રસંગ હોય એટલે બધામાં લાગી જાય. હા બધાને હું મૂકી આપીશ.
0: એટલે બંને દીકરીઓને આર્ટમાં જ રસ છે? મયુરભાઈ સંભળાવી દઉં તમને તમારી પસંદગીનું ગીત, સાંભળતા રહેજો સુરત એફએમ.
1: થેન્ક યુ સર.
0: વેલકમ.

0: હેલો ફ્રેન્ડ્સ, આજના ફોન ઇન પ્રોગ્રામમાં આપે જે સોંગ્સ એન્જોય કર્યા છે તેની ડિટેલ્સ આ પ્રમાણે છે. ફર્સ્ટ સોંગ આપે એન્જોય કર્યું ફર્ઝ ફિલ્મ થીમ મોહમ્મદ રફી અને સાથી કલાકારોના સ્વરમાં, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ અને ગીતકાર આનંદ બક્ષી. ત્યારબાદ ડોન ફિલ્મના ગીતને આપે માણ્યું કિશોર દાના અવાજમાં, જેમાં અંજાનની શબ્દ રચનાને સંગીતથી સજાવી હતી કલ્યાણજી આણંદજીએ. ત્યારબાદ આપે માણ્યું પાપ કી દુનિયા ફિલ્મનું ગીત. ચોથા નંબર પર હતું કોઈ મિલ ગયા ફિલ્મનું ગીત શાન કવિતા કૃષ્ણમૂર્તિ અને બેબી સ્નેહાના સ્વરમાં, સંગીત રાજેશ રોશનનું અને શબ્દો નાસિર ફરાઝના. ત્યારબાદ આપે માણ્યું ઉદિત નારાયણ અને અનુરાધા પૌંડવાલના ડ્યુએટ વોઇસમાં તુમ બિન ફિલ્મનું ગીત, જેમાં મ્યુઝિક હતું નિખિલ વિનયનું અને લિરિક્સ ફૈઝ અનવરના. છઠ્ઠા નંબર પર અદાલત ફિલ્મના ગીતને આપે માણ્યું લતાજી અને મોહમ્મદ રફીના સ્વરમાં, સંગીતકાર કલ્યાણજી આણંદજી અને ગીતકાર ગુલશન બાવરા. અને અંતે કવિ ખુશી કવિ ગમ ફિલ્મના આ ગીતને આપે માણ્યું અલકા યાજ્ઞિક, સુનિધિ ચૌહાણ, ઉદિત નારાયણ અને સાથી કલાકારોના સ્વરમાં, મ્યુઝિક આદેશ શ્રીવાસ્તવનું અને લિરિક્સ સમીરના. સ્ટે ટ્યુન 101.1 સુરત એફએમ.
1: આપ માણી રહ્યા હતા ફોન ઇન કાર્યક્રમ હલો સુરત એફએમ સ્પીકિંગ. આજના કાર્યક્રમની પ્રસ્તુતિ હતી વિરલ શાહની. સુરતી સિલ્લર કાર્યક્રમ એક નાનકડા બ્રેક બાદ.
2: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમા રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર હમારે વેબસાઇટ aakashwani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
3: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.
1: દોસ્તો, કોઈકે એવું કહ્યું છે કે પ્રસન્ન એ છે જે પોતાનું મૂલ્યાંકન કરે છે, પરેશાન એ છે જે બીજાનું મૂલ્યાંકન કરે છે. તો આ સુવિચાર સાથે સ્વાગત છે આપનું શ્રોતા મિત્રો. સવારના 11 વાગ્યા છે, સમય થયો છે સુરતી સિઝલર કાર્યક્રમમાં થોડી ગપશપ, થોડા ગીતોની મજાને માણવાનો. આપની દોસ્ત નૈના સ્વાગત કરે છે આપ સૌનું આજના સુરતી સિલર કાર્યક્રમમાં, જે આપ માણો છો ઓનલી ઓન 101.1 સુરત એફએમ, જ્યાં હોય છે નોટ ઓનલી મનોરંજન પણ માહિતીસભર કાર્યક્રમોની ફૂલ ગેરંટી. અને હા દોસ્તો, પ્રસન્ન રહેવું છે કે પરેશાન એ તો આપણા હાથની વાત છે. તો ભાઈ, તે માટે બીજાનું મૂલ્યાંકન કરવાને બદલે ખુદના એટલે કે પોતાની જાતના મૂલ્યાંકન કરવાની ટેવ પાડવી પડશે. અને સવાર સવારમાં સુરત એફએમને સંગ જો ટ્યુન રહેશો તો ભાઈ આ કામ લાગશે આપને રમતવાત. ફિલહાલ તો શરૂ કરીએ કાર્યક્રમ સુરતી સિઝલર. પ્લે થઈ ગયું છે આપના રેડિયો સેટ પર સોંગ ફ્રોમ ધ મૂવી સોનુ કે ટીટુ કી સ્વીટી. સ્વર અરિજિત સિંહ, પ્રકૃતિ કક્કર અને અમાલ મલિકના, ગીત રચના કુમાર, સંગીત અમાલ મલિકનું.

0: बहुजन हिताय बहुजन सुखाय आकाशवाणी जनसेवाना 90 वर्ष
1: ઓલ ઇન્ડિયા રેડિયો એટલે કે આકાશવાણીની જનસેવાના અવિરત 90 વર્ષની ઉજવણી નિમિત્તે ઉદ્યોગપતિ અને રાજ્યસભાના માનનીય સંસદ સભ્ય શ્રી ગોવિંદભાઈ ધોળકિયાનો શુભેચ્છા સંદેશ.
2: જે આપણું આકાશવાણી છે એને શરૂ થયું એને 90 વર્ષ થયા, ત્યારે મારા જીવનમાં જે કોઈ આકાશવાણી માટે થોડા પ્રત્યાઘાતને આનંદ આવ્યા છે એ વાત હું શેર કરવા માંગુ છું. તો આ લગભગ 65 વર્ષ પહેલાની વાત છે. હું બહુ નાનો હતો, 7-8 વર્ષનો. ત્યારે ગામમાં પહેલી વાર અમારા ગામમાં એક પિક્ચર રેડિયો લાવ્યા અને રેડિયો આખું ગામ સાંભળવા ભેગું છું. એટલે મને એમ હતું કે અહીં રેડિયો આવ્યો ને આકાશવાણી અમદાવાદ વડોદરા, એટલે આકાશવાણી અમદાવાદ થી અહીંયા સુધી પાઇપ લાઈન નાખી છે આપણા ગામ સુધી, નકર તો અવાજ કેવી રીતે આવે? કારણ કે અમારી વાડીએ એક એન્જિન આવ્યું હતું વોટર માટે, પાણી કાઢવા માટે. તો ઈ પાઇપમાં અમે નાના છોકરા બોલતા હતા, હું આ બાજુ બોલું ને આમે સંભળાય. એટલે મારા મનમાં એવું કે અવાજ પાઇપમાં ચાલે, એટલે મને ઈ રેડિયાની બાજુમાં હું બધે પાઇપ જોવા જાઉં કે આવું રેડિયામાં સંભળાય છે શાણાભાઈ સકરાભાઈ થી પ્રોગ્રામ આવતો. અને ઈ શાણાભાઈ સકરાભાઈ નો પ્રોગ્રામ સાંભળવા અડધું ગામ ભેગું થતું હતું, કારણ કે બીજું મનોરંજન નું કોઈ સાધન જ નહોતું. અને એના પછી અમે સુરત આવ્યું અને આ 1966 ની વાત છે, અને ત્યારે ટીવી ને એવું તો કઈ હતું જ નહીં. અને તમને બધાને જાણીને આનંદ થશે કે મેં જયારે 300 રૂપિયાનો નેશનલ એક્કો લીધેલો રેડિયો, અને તે સોનાનો ભાવ 150 હતો, 2 તોલા સોનાનો મેં રેડિયો લીધેલો આ એ ટાઈમે, એટલે આ આકાશવાણીની આ મહત્તા હતી. દિલ્હીથી કોઈ સમાચાર આવવાના હોય, ભારતભરના કોઓર્ડિનેશન હોય, તો શું હતું? રેડિયો, બીજા તો કોઈ સાધન હતું જ નહીં. અને હાલમાં તમે જુઓ ને, આજ એનો 90 વર્ષે પ્રભાવ ઓછો નથી થયો. કેમ કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ મન કી બાત કરે છે તો ક્ષમા કરે, ટીવીમાં કરે છે ના, રેડિયોમાં કરે છે. એટલે રેડિયોનું કેટલું મહત્વ છે, કારણ કે આમ જનતા ટ્રાઇબલ એરિયો હોય કે કોઈ પણ જગ્યાએ જ્યાં બીજું સાધન ન હોય ને રેડિયો હોય, એટલે રેડિયો અત્ર તત્ર સર્વત્ર હોય છે. રેડિયાની આ મહત્તા આજે પણ અકબંધ છે, એટલે જ લોકો હવે રેડિયો તરફ વળ્યા છે. ગાડીમાં જતા હોય, કાનમાં બધા રેડિયો સાંભળતા હોય છે. અત્યારે જે બધા યુવા મિત્રો છે એને તો આ જૂની રેડિયાની કેટલી કિંમત હતી ને એ ખબર જ ન હોય કે ગોવિંદ કાકા એ ટાઈમે ગોવિંદો હતો, જયારે નાનો છોકરો ત્યારે 2 તોલા સોનાનો રેડિયો આ સાંભળવા લીધો હતો. આ સ્થિતિ હતી કે રેડિયાનું કેટલું મહત્વ હતું. આપણે આકાશવાણીને ખૂબ શુભેચ્છા આપીએ, ધન્યવાદ આપીએ, અને આ આખી એક સદી પૂરી થવા આવી છે. તો હવે સદી તો પૂરી કરશે, પણ એના બધા રૂપ રંગ રાગ ઉપરથી આનાથી પણ સારા થઈ અને આમ જનતાને ખૂબ ઉપયોગી થાય, આજ સુધી થઈ રહ્યા એ રીતે એ પ્રમાણે અભિનંદન, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, નમસ્તે.
0: બહુજન હિતાય બહુજન સુખાય આકાશવાણી. જનસેવાના 90 વર્ષ.

0: Fantastic fun for family.
1: 101.1 MHz.
2: સુરતી સિલ્લર કાર્યક્રમ માણી રહ્યા છો આપ આજે નૈનાની સંગ ઓનલી ઓન 101.1 સુરત FM. દોસ્તો, અત્યારે ગરમીના કારણે કહો કે વધારે પડતા બફારાના કારણે પણ પતલા અને સુતરાઉ કપડાં પહેરવા વધારે આરામદાયક લાગતા હોય છે, નહીં? પણ જ્યારે પણ એક અલગ હોવા છતાં કોમન પેટર્નથી શર્ટ પહેરેલા જોઉં ને, ત્યારે એક મજાનો મને વિચાર આવે કે આ લાંબી બાઈના શર્ટની બાય વાળીને કેમ પહેરતા હોય છે બધા. અને જો આ રીતે ટૂંકી બાયના જ શર્ટ પહેરવા હોય તો લાંબી બાયને વાળી વાળીને ટૂંકી બનાવવાની શી જરૂર? ડાયરેક્ટ ટૂંકી બાયના જ ખરીદીને પહેરીએ તો ન ચાલે? કપડાં અને સિલાઈની બચત તો ખરી જ, પણ સાથે સાથે ધોવાની મહેનત, પાણી, સાબુ આ બધું ઓછું લાગે. આમ કપડાં જે રીતે હોય તે જ રીતે પહેરવાના લાભ તો ખરા, હા, પણ એ વાત અલગ છે દોસ્તો કે ભાઈ આ લાંબી બાઈના શર્ટની બાઈને વાળી વાળીને પહેરવી એ પણ એક ફેશન જ છે. અને આવી ફેશન કદાચ બીજા બધાને કરવાની મજા પડતી હશે અને આ અલગ પણ લાગે છે. તો ચાલો તમે તમારી રીતે પહેરો તમારી ફેશનના કપડાં, અને ગપશપ બાદ ગીત માણવાની મજા પણ કંઈ અલગ જ હોય છે, નહીં દોસ્તો? સુરતી સિલ્લર કાર્યક્રમમાં આ પ્લે થઈ ગયું છે. હવે પછીનું આ ગીત કાર્તિક કોલિંગ કાર્તિક ફિલ્મથી. સ્વર શંકર મહાદેવન, એલિસા મેન્ડોસા, ગીત રચના જાવેદ અખ્તર, સંગીત શંકર અહેસાન લોઈનું.

0: रिकॉर्डिंग के लिए फ़ोन कीजिए हर रविवार सुबह 9 से 1 बजे तक। हमारा फ़ोन नंबर 02612236209।
1: ओ मेरे दिल का टेलीफोन है बजता रिंग रिंग रारा रिंग। ओ मेरे दिल का टेलीफोन है बजता रिंग रिंग रारा रिंग।
0: सुनिए अपने पसंदीदा फिल्मी गाने हर रोज सुबह 10 से 11 बजे तक।
2: हेलो सूरत एफएम स्पीकिंग 101.1 मेगाहर्ट्ज़ सूरत एफएम
3: 101.1 મેગાહર્ટ્ઝ સુરત એફએમની સ્ટુડિયો ક્લોકમાં અત્યારે સમય થયો છે સવારના 11:19 અને 42 સેકન્ડ થઈ રહી છે અત્યારે। દોસ્તો, આજે 2026ના વર્ષનો 152મો દિવસ, 12 મહિનાના વર્ષ મુજબ અડધું વર્ષ હવે અડધે રસ્તે પહોંચવાની એકદમ નજીક જ છે, કારણ કે આ 6ઠો મહિનો આજથી શરૂ થયો છે, જૂન મહિનાની આજે 1 તારીખ। અને દોસ્તો, 1 જૂનના દિવસે મનાવાય છે વર્લ્ડ મિલ્ક ડે। વૈશ્વિક સ્તરે ઉજવાતા

આ દિવસનું ભારત જેવા કૃષિ પ્રધાન અને પશુપાલનમાં અગ્રેસર દેશ માટે ખૂબ મોટું મહત્ત્વ છે, અને તે એટલા માટે કે ભારત વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ છે. આ દિવસની શરૂઆત યુએનના ખાદ્ય અને કૃષિ સંગઠન એટલે કે FAO દ્વારા વર્ષ 2001માં કરવામાં આવી. વર્લ્ડ મિલ્ક ડે મનાવવાનો હેતુ છે માનવ જીવન માટે દૂધ અને ડેરી પ્રોડક્ટ્સનું પોષણયુક્ત મહત્ત્વ સમજવું અને દૂધ ઉત્પાદન, દૂધ ઉદ્યોગ સાથે જોડાયેલા કરોડો ખેડૂતો અને પશુપાલકોની મહેનતને બિરદાવવી. ભારતના શ્વેત ક્રાંતિ બાદ દૂધ ઉત્પાદન એટલે કે દૂધ ઉત્પાદન ક્ષેત્રે જે ક્રાંતિ આવી તેના કારણે આ દિવસ આપણી ગ્રામીણ અર્થવ્યવસ્થા અને પોષણ સુરક્ષા માટે ખૂબ મહત્ત્વનો છે. પણ હા દોસ્તો, દૂધના માનવ જીવનમાં મહત્ત્વ અને તેની જરૂરની સાથે સાથે આપણે એ પણ ભૂલવું ના જોઈએ કે પશુઓના દૂધ પર પહેલો અધિકાર પશુના બચ્ચાનો જ હોય છે અને ત્યાર પછી જ માનવનો. તો પ્રકૃતિના આ સુંદર ચક્રને માન આપીએ અને મૂંગા જીવોના અધિકારને પણ સમજીએ. ફોર્સ ફિલ્મથી આ ગીત પ્લે થઈ ગયું છે આપના રેડિયો સેટ પર. સ્વર વિજય પ્રકાશ, શાલિની સિંઘ અને નેહા ભસિન્ના. ફરી ગીત રચના જાવેદ અખ્તર.

હરીશ જયરાજના સંગીતે સજીવ ગીત ફોર્સ ફિલ્મથી આપણે માણ્યું. અને દોસ્તો, કામની દોડધામમાં કેલેન્ડરનું પાનું પલટાવવાનું બાકી રહી ગયું હોય તો પલટાવી દો, કારણ આજે છે 1 જૂન, એટલે આપણે કેલેન્ડરનું પાનું બદલવું જ પડે. અને દોસ્તો, વિશ્વભરમાં 1 જૂને ગ્લોબલ ડે ઓફ પેરેન્ટ્સ એટલે કે વૈશ્વિક માતૃપિતૃ દિવસ તરીકે પણ મનાવાય છે આ દિવસને. અને આ દિવસ મનાવવાની શરૂઆત થઈ 2012 વર્ષથી. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી એટલે કે UNGA દ્વારા જાહેર કરવામાં આવેલ આ દિવસ બાળકોના ઉછેર, જતન અને તેમના વ્યક્તિત્વના વિકાસમાં માતા પિતાના બલિદાન, નિસ્વાર્થ પ્રેમ અને અમૂલ્ય યોગદાન પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાના હેતુથી મનાવાય છે આ દિવસ. આમ તો આપણા સૌના જીવનનો દરેક દિવસ માતા પિતાને જ આભારી છે, માટે કોઈ એક દિવસ નહીં પણ સમગ્ર જીવન જ માતા પિતાનું ઋણી હોય છે, નહીં દોસ્તો? આમ પણ બૌદ્ધ વચનોમાં પણ સમાવી લેવાયું છે કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. પણ દોસ્તો, ગ્લોબલ ડે ઓફ પેરેન્ટ્સ આ દિવસ એ સંયુક્ત પરિવારો અને કૌટુંબિક મૂલ્યોને વધુ ને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપે છે. તો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના દિવસે અને શક્ય હોય તો પ્રસંગોપાત મમ્મી પપ્પાને થેન્ક યુ કહેતા રહીએ. અને આવું કહેતા રહીશું તો એ તેમને અપાર ખુશી આપશે. દુનિયાની બધી ખુશી એક તરફ અને માતા પિતાના ચહેરાનું સ્મિત એક તરફ, ખરું ને દોસ્તો? જેમના આશીર્વાદથી ખુલે કિસ્મતના તાળા, એ જ છે આપણા સૌના માતા પિતાવાળા. માણી રહ્યા છો કાર્યક્રમ સુરતી સીલર, આજે નૈનાને સંગ, ઓનલી ઓન 101.1 સુરત FM.

સ્ટુડન્ટ ઓફ ધ યર 2 ફિલ્મથી ગીત સનમપુરી અને નીતિ મોહનના અવાજમાં, ગીત રચના અન્વિતા દત્ત, સંગીત વિશાલ એન શેખરનું.

0: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર, કમાલ છે.
1: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: હર મંગલવાર ઓર શુક્રવાર દોપહર 3 બજે જરૂર સુનિયે કાર્યક્રમ સખી સહેલી, જિસકે પ્રથમ ભાગ કે પ્રાયોજક હૈ
4: સુબહ જલાઓ શામ જલાઓ.
5: દેવદર્શન થ્રૂ

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: आप सूरत में हो या सूरत से दूर,
4: सूरत FM 101.1 के आपके पसंदीदा कार्यक्रम
3: कभी नहीं रहेंगे आपसे दूर।
4: न्यूज ऑन एयर मोबाइल ऐप के जरिए
3: हमेशा आपके साथ। फैंटास्टिक फन फॉर फैमिली।
5: 101.1 मेगाहर्ट्ज़ सूरत FM।
6: दोस्तों, दुनिया की सौथी जादुई वस्तु मने कई लागे कहूँ तमने, तो ए छे आपणू मानव शरीर। હવે આપણે રહ્યા સામાન્ય વિદ્યાર્થી, એટલે વિજ્ઞાનનું જ્ઞાન આપણને પૂરેપૂરું નહીં, એટલે માનવ શરીર કેટલું જાદુઈ એ પૂરેપૂરું તો ના કહી શકાય આપણાથી પણ। પણ દોસ્તો, આ બે વાત પર તમે પણ મારી જેમ ધ્યાન દઈને વિચાર્યું હોય ને, તો ખરેખર જાદુઈ લાગશે માનવ શરીરની રચના। જુઓ, તમને પૂછું કે માનવ શરીરનો કયો ભાગ ચાવવાનું કામ કરે, તો સીધો જવાબ એટલે આપણા દાંત। અને માનવ શરીરનો કયો ભાગ બોલવાનું કામ કરે, તો તેમાં સીધો જવાબ એટલે આપણું મોં। એમાં વળી બીજો જવાબ હોઈ જ ન શકે, ખરું ને? ચાવવાનું કામ દાંતનું જ અને બોલવાનું કામ મોંનું જ। પણ દોસ્તો, માનવ શરીરની જાદુગરી સમજવા જેવી છે હં। અને આ જે વાત કરીને, તેની ન દેખાતી જાદુગરી કંઈક અલગ જ છે, તો શું છે એની વાત આ ગીતને માણ્યા બાદ।

કુમાર સાનુ અને સાધના સરગમના સ્વરે મળ્યું આ ગીત દમ લગા કે હૈસા ફિલ્મથી. ગીત રચના વરુણ ગ્રોવર, સંગીત અનુ મલિકનું. સુરતી સિલ્ડરની સિમ્પલ સી ગપશપ વિથ મ્યુઝિક આજે આપ માણી રહ્યા છો નૈનાને સંગ ઓનલી ઓન 101.1 સુરત FM. અને આગળ આપણે વાત કરી રહ્યા હતા માનવ શરીરની જાદુગરીની. આપણને લાગે કે ચાવવાનું કામ દાંત જ કરે, પણ દોસ્તો આ 32 એ 32 દાંત અને તેમની વચ્ચે રહેલી અને હાડકા વિનાનું એકમાત્ર માનવ અંગ એટલે જીભ, એ જીભ ન હોય ને તો આ દાંત ચાવી જ ન શકે. કારણ દાંત જ્યારે ચાવવાની પ્રક્રિયા કરે ત્યારે આ જીભ જ છે કે જે મોઢામાં રહેલી ખાવાની વસ્તુને આમથી તેમ ફેરવીને દાંત નીચે પહોંચાડવાનું કામ કરે છે. આમ દાંતનું કામ જીભ વગર શક્ય જ નથી. આપણા મોંનું પણ એવું જ છે, ભલે બોલવાનું કામ એ કરે એમ લાગે, પણ જો આપણા કાન સાંભળવાનું કામ ન કરે તો આપણું મોં બોલી જ ન શકે. કારણ કે ન સાંભળી શકનાર વ્યક્તિ શબ્દો શીખી નથી શકતી. જો શબ્દો જ ન હોય તો બોલી કઈ રીતે શકાય છે ને, જાદુઈ લાગતી વાત. આવું તો કંઈ કેટલું એ છે માનવ શરીરનું અવનવું. પણ હા, આના પરથી એટલું કહી શકાય કે એકબીજાના સાથ સહકારથી જ કામ ખૂબ સહજતાથી થઈ જતું હોય છે અને એ આપણને ખબર પણ નથી પડતી. જુઓ કેટલું સહજ છે, હું અહીંયા બેઠા બેઠા એક ક્લિક કરું અને પહોંચી જાય છે ગીત આપના રેડિયો સેટ પર.

બાટલા હાઉસ ફિલ્મથી ગીત નેહા કક્કર, તુલસી કુમાર અને બી પ્રાગના અવાજમાં. સંગીત તનિષ્ક બાગચી અને વિશાલેન શેખર. ગીત રચના તનિષ્ક બાગચી.

0: हेलो आकाशवाणी सूरत एफएम स्पीकिंग।
1: हाँ सूरत एफएम
0: कौन बोलो?
1: हाँ मैडम हूँ एक व्यापारी बोलू छू।
0: ओके केवो चले छे आपनो व्यापार?
1: चाले राके बेन बहु मजा नथी आवती।
0: चलवो नहीं धमधमात दौड़ाओ आपना व्यापार ने अमारा असंख्य श्रोताओ सुधी पहुँचाड़ो आपनी वात। जाहेरात आपो आकाशवाणी विविध भारती सूरत एफएम पर।
2: सूरत एफएम
0: अमारो फोन नंबर छे 2234450 અને 9428404140 અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર। આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1।
3: આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે। જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે। ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે। તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી। 30 લાખથી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

સોનુ નિગમ અને કાયલી મિનોગના સ્વરમાં ગીત બ્લુ ફિલ્મથી, ગીત રચના અબ્બાસ ટાયરવાલા, સંગીત એ આર રહેમાનનું. એન્ડ નાવ લાસ્ટ બટ નોટ લીસ્ટ, દોસ્તો ગઈકાલે આઈપીએલની ફાઇનલ મેચ હતી, બધાએ માણી જ હશે. અને શનિવારે પણ એક મેચ હતી, ફૂટબોલ યુએફા ચેમ્પિયન્સ લીગ. અને આ બંને મેચો સળંગ બે દિવસ જોયા પછી મને ખરેખર આમ વિચાર આવ્યો કે આવી ફાઇનલ મેચ હોય કે કોઈ પણ રમત જેમાં બે ટીમ વચ્ચે જીતની સ્પર્ધા જામે અને છેવટે બેમાંથી કોઈ એક ટીમ જીતે અને બીજી ટીમ હારે. આમ આપણે જાણીએ છીએ કે રમતગમતમાં હાર અથવા જીત મળવાની જ છે, તેમ છતાં રમવાની કે જોવાની મજા પડે. અને એટલે જ કદાચ માત્ર રમત શબ્દ નહીં પણ રમતગમત બોલીએ, એટલે કે રમત એ મનોરંજનની સાથે શીખવા માટે હોય છે, ખરું ને? આમ પણ દોસ્તો, મને તો આ કોઈ એક માટે ખુશી અને બીજા માટે ગમ આપી જતી રમત એટલે જ ઘણીવાર ન ગમે. પણ ભાઈ, આવું કદાચ એટલે જ હશે કે જેથી કરીને રમતગમત સાથે જોડાનાર રમીને કે જોઈને એટલું તો જરૂરથી શીખી શકે કે ભાઈ હાર જીત એ એક સિક્કાની બે બાજુ જેવા સ્વીકાર્ય જ છૂટકો. જીત મળે તો ઉત્સાહ વધે અને હાર મળે તો સહનશક્તિ અને સ્વીકારવાની શક્તિ ખીલે, ખરું ને? એની વે સોચ અપની અપના નજરિયા. અને હવે માણી લઈએ આજના સુરતી

ઝહરા એસ ખાનની સાથે નિખિલ ડિસોઝાના સ્વરમાં ગીત માણ્યું કઠપૂતલી ફિલ્મથી. ગીતના શબ્દો અને સંગીત તનિષ્ક બાગચીના. તો હવે આ ગીત સાથે જ આજનો સુરતી સિલ્લર કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની અનુમતિ આપો આપની રેડિયો દોસ્ત નૈનાને એ વાત સાથે કે નોટ ઓન્લી લીવ બટ ઓલવેઝ બી લાઈવ ઇન લાઈફ.

આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર. બપોરના 12 વાગે આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ કાર્યક્રમ યાદો કી મહેફિલ. જસ્ટ બી વિથ અસ.

0: સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
0: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: રાત 10 બજે સુન્ના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મેં તો મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: હર મંગલવાર ઓર શુક્રવાર દોપહર 3 બજે જરૂર સુનિયે કાર્યક્રમ સખી સહેલી, જિસકે પ્રથમ ભાગ કે પ્રાયોજક હૈ
6: શામ જરાઓ
7: દેવ દર્શન થું

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: નિરંતર બહેતા રહેતા હૈ ઉનકી બાતે, હિદાયતે ઔર સ્નેહ સમય કે સાથ ઔર ભી અનમોલ લગને લગતે હૈ. સંસાર મેં યદિ નિસ્વાર્થ પ્રેમ કા કોઈ સબસે સુંદર રૂપ હૈ તો વો માતા પિતા કા પ્રેમ હૈ. ઔર આગે લિખતે હૈ કે આજ વૈશ્વિક અભિભાવક દિવસ પર યે ઇબારત માતા પિતા ઔર અભિભાવકો કે નિસ્વાર્થ પ્રેમ, ત્યાગ ઔર માર્ગદર્શન કો સુંદરતા સે વ્યક્ત કરતી હૈ. ઉનકા પ્યાર કભી નહીં બટતા. વાકઈ એક સંદેશ હૈ. આજ કા સુરીલા સફર શરૂ કરને સે પહેલે દો ઘટનાઓ કા જિક્ર કરના હૈ. મહાન જ્યેષ્ઠ ગાયિકા સુમન કલ્યાણપુર કા દેહાંત. ઈશ્વર ઉનકી આત્મા કો શાંતિ દે. હોમ શાંતિ. મહાનાયક શોમેન રાજ કપૂર કા આજ સ્મૃતિ દિન હૈ. ઉસ અવારા છલિયા અનાડી દીવાના કલાકાર કો અભિવાદન. ઇન દો બાતો કો ધ્યાન મેં રખતે હુએ આજ કા સુરીલા સફર પૂરા કરના હૈ. ઇનકે લિયે હમારા પ્યાર કમ નહીં હોગા, બટેગા નહીં. ઔર ફિર આગે ઇન્હોને ગાને લિખે હૈ. લેકિન હમ બતા દે કે આજ જો જન્મ તિથિ હૈ, આજ હૈ અભિનેત્રી નરગિસ કી. ઔર હમ ઉન્હે યાદ ભી કરેંગે. સુમન કલ્યાણપુર જી કી આવાઝ મેં આપને યાદો કી મહેફિલ કાર્યક્રમ મેં કઈ ગાને સુને ઔર સદાબહાર નગમે ભી આપ સુનેંગે. આજ કા આજ કે ફનકાર ભી આપને સુના થા સુબહ 9:30 પર જો આધારિત થા સુમન કલ્યાણપુર પર. ઔર અબ કાર્યક્રમ કા અગલા ગાના આપકો સુનવા રહે હૈ. યે ગાના સુનિયે ઔર બતાઈએ કી જો નાયક હૈ ઉનકે હાથ મેં ક્યા હૈ, ये आपको बताना है. और एक सवाल और है. हमारे बहुत सारे श्रोताओं ने माता पिता के प्यार की बात की है. भाई, कभी डांट भी तो पड़ी होगी या कभी अच्छी तरह से धुलाई भी हुई होगी. अगर याद हो जिसे जिसके बाद आपने अपनी वो बात छोड़ दी जिसके लिए धुलाई या पिटाई हुई थी, तो वो भी हमें बताएं.

0: આંગ હેંગ વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય ચર્ચા ચાલી રહી છે. બંને નેતાઓ ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે વાતચીત કરી રહ્યા છે. તેઓ વાટાઘાટો દરમિયાન સુરક્ષા અને જોડાણ સહિત મ્યાનમાર અને ભારત વચ્ચેના સંબંધો અંગે ચર્ચા કરશે. મ્યાનમારના રાષ્ટ્રપતિ શનિવારે 5 દિવસની ભારતની મુલાકાતે બિહારના ગયા પહોંચ્યા હતા. તેમની સાથે કેબિનેટ મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને વેપારી નેતાઓનો સમાવેશ કરતું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. તેઓ આવતીકાલે મુંબઈ જશે. સાંભળીએ એક અહેવાલ.
1: म्यांमार के राष्ट्रपति आज शाम राष्ट्रपति भवन में राष्ट्रपति द्रौपदी मुर्मू से मुलाकात करेंगे. सांस्कृतिक परिसर में आयोजित लाइट एंड द लोटस रेलिक्स ऑफ द अवेकेंड वन प्रदर्शनी का भी दौरा करेंगे. इस प्रदर्शनी में भगवान बुद्ध से संबंधित पिप्रहवा पवित्र अवशेषों तथा उनसे जुड़ी महत्वपूर्ण प्राचीन धरोहरों का प्रदर्शन किया जा रहा है. म्यांमार भारत की नेबरहुड फर्स्ट एक्ट ईस्ट और महासागर नीतियों के संगम पर स्थित है. म्यांमार के राष्ट्रपति की भारत की यह आधिकारिक यात्रा से दोनों देशों के बीच बहुआयामी संबंधों को और गहराई मिलेगी तथा दोनों देशों के बीच साझेदारी के नए अवसर खुलने की आशा है. अनुपम मिश्र, आकाशवाणी समाचार.
0: 10 રાજ્યોની ખાલી પડેલી 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી માટેનું જાહેરનામું આજે પ્રસિદ્ધ કરાયું. આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં 4-4 બેઠકો, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 3-3 બેઠક, ઝારખંડમાં 2 બેઠક અને મણિપુર, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમમાં 1-1 બેઠક માટે મતદાન થશે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા, કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના નેતાઓ જ્યોર્જ કુરિયન અને રવનીતસિંહ અને રાજ્યસભામાં વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુનનો કાર્યકાળ આ મહિને સમાપ્ત થઈ રહ્યો છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, તામિલનાડુ અને ઓડિશામાં રાજ્યસભાની 1-1 બેઠકની પેટાચૂંટણી માટે પણ આજે જાહેરનામું બહાર પડાયું. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા અજીત પવાર અને તામિલનાડુના એઆઈએડીએમકેના સાંસદ સીવી શનમુગમના રાજીનામાના કારણે આ બેઠકો ખાલી પડી હતી. આજથી 8 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. 18 જૂને મતદાન થશે અને મતગણતરી પણ તે જ દિવસે યોજાશે. સર્વોચ્ચ અદાલતમાં 5 નવા ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી. હવે ભારતના મુખ્ય ન્યાયાધીશ સહિત કુલ ન્યાયાધીશની સંખ્યા 37 થઈ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં કાયદા અને ન્યાયમંત્રી અર્જુનરામ મેઘવાલે જણાવ્યું કે રાષ્ટ્રપતિએ ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે ચર્ચા કર્યા બાદ સર્વોચ્ચ અદાલતમાં 5 નવા ન્યાયાધીશોની નિમણૂક કરી છે. કાયદા મંત્રાલય દ્વારા જારી કરાયેલી સૂચનાઓ અનુસાર પંજાબ અને હરિયાણા વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ શીલ નાગુ, બોમ્બે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ શ્રી ચંદ્રશેખર, મધ્યપ્રદેશ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ સચદેવ અને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અરૂણ પલ્લીને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે બઢતી આપવામાં આવી છે. વરિષ્ઠ વકીલ વેંકિતા સુબ્રમણ્યમ મોહનાને પણ સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્રએ ગયા મહિને સર્વોચ્ચ અદાલતમાં મંજૂર સંખ્યા 33થી વધારીને 37 ન્યાયાધીશો કરવા માટે કાયદામાં સુધારો કરતો વટહુકમ બહાર પાડ્યો હતો. દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફરી એકવાર વધારો કરવાની જાહેરાત કરી છે. જોકે કિંમતમાં કરવામાં આવેલો આ વધારો માત્ર 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને 5 કિલોગ્રામવાળા છોટું સિલિન્ડર સુધી જ સીમિત છે. ઘરગથ્થુ વપરાશમાં આવતા 14.2 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 42 રૂપિયાથી લઈને 53.50 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. સિલિન્ડરની નવી કિંમત આજથી જ લાગુ થઈ ગઈ છે. અગાઉ 1 મેના રોજ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં અંદાજે 1000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં આ વધારો 993 રૂપિયાનો હતો, જ્યારે કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 998.50 રૂપિયા થઈ હતી. તેવી જ રીતે મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 993 રૂપિયાનો વધારો થયો હતો, તો ચેન્નઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 990.50 રૂપિયા મોંઘો થયો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. કોલકાતાના લોકભવન ખાતે આયોજિત શપથગ્રહણ સમારોહમાં આજે પશ્ચિમ બંગાળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. રાજ્યપાલ આર એન રવિએ મંત્રી પરિષદના નવા 35 સભ્યોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. નવા મંત્રીઓ રાજ્યના વિવિધ પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને તેમાં અનુભવી ધારાસભ્યો પહેલીવાર મંત્રી બન્યા છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી વરિષ્ઠ રાજકીય નેતાઓ સાથે સમારોહમાં હાજર રહ્યા હતા. નવા મંત્રીઓમાં વિભાગોની ફાળવણી બાદમાં જાહેર થશે. આજે કેબિનેટ મંત્રી તરીકે શપથ લેનારા સભ્યોમાં સ્વપ્ન દાસગુપ્તા, અર્જુનસિંહ, તાપસ રોય, શંકર ઘોષ અને અન્યનો સમાવેશ થાય છે. ભારત ઓમાન વ્યાપક આર્થિક ભાગીદારી કરાર સીઈપીએ આજથી અમલમાં આવ્યો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે સીઈપીએ બંને દેશો વચ્ચેના આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોને વધુ ગાઢ બનાવશે. શ્રી ગોયલે આર્થિક 100% ડ્યુટીમુક્ત બજાર એક્સેસ આપે છે, જે 99.38% નિકાસને આવરી લે છે. તેમણે જણાવ્યું હતું કે ઓમાનમાં હાલમાં 5% આયાત ડ્યુટીનો સામનો કરી રહેલો ભારતમાંથી આવતો માલ વધુ સ્પર્ધાત્મક બનશે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાને આજે 6 વર્ષ પૂર્ણ થયા. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે આ યોજના વિશ્વાસ, ગૌરવ અને સશક્તિકરણ વિશે છે. તેમણે લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે તેમનો દ્રઢ નિશ્ચય અને સાહસ રાષ્ટ્રના અર્થતંત્રને મજબૂત બનાવે છે. વર્ષ 2020માં આ યોજનાની શરૂઆત થઈ ત્યારથી 1,12,00,000થી વધુ લોનનું વિતરણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી સ્વનિધિએ છેલ્લા 6 વર્ષમાં લાખો શેરી વિક્રેતાઓને સરળ ધિરાણ મેળવવા અને ટકાઉ આજીવિકા મેળવવા સક્ષમ બનાવ્યા છે. આ યોજના માર્ચ 2030 સુધી લંબાવવામાં આવી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સામુદ્રધુની નજીક લશ્કરી હુમલાઓ થઈ રહ્યા છે. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે તેણે ગોરુક અને કેશમ ટાપુ પર સ્વબચાવ હુમલાઓ કર્યા છે અને કહ્યું છે કે આ કાર્યવાહી ઈરાન દ્વારા આંતરરાષ્ટ્રીય જળસીમા પર કાર્યરત અમેરિકન MQ-9 ડ્રોનને તોડી પાડવાના જવાબમાં કરાઈ હતી. દરમિયાન કુવેતની સેનાએ આજે તેના હવાઈ સંરક્ષણ દળો મિસાઇલ અને ડ્રોન હુમલાનો સામનો કરી રહ્યા હોવાનું જણાવ્યું છે. જો કે કુવેત પર થયેલા હુમલાની જવાબદારી કોઈ જૂથે લીધી નથી અને જાનહાની કે નુકસાન અંગે કોઈ માહિતી નથી. સાંભળીએ એક અહેવાલ.
2: सैन्य टकरावों के बीच राजनयिक बातचीत जारी है. अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने कहा है कि वे ईरान के साथ एक अच्छे समझौते के करीब हैं. ईरान के विदेश मंत्री अब्बास अराग्ची ने पुष्टि की है कि दोनों पक्षों के बीच बातचीत जारी है, लेकिन उन्होंने स्पष्ट किया कि औपचारिक रूप से समझौता होने तक किसी भी निर्णय को अंतिम नहीं माना जा सकता. दूसरी ओर लेबनान पर इसराइल के बढ़ते जमीनी हमलों की अंतर्राष्ट्रीय स्तर पर कड़ी आलोचना हो रही है. फ्रांस ने स्थिति पर विचार के लिए संयुक्त राष्ट्र सुरक्षा परिषद की आपातकालीन बैठक बुलाने का अनुरोध किया है. दुबई से विनोद कुमार की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं मुकेश कुमार बल.
0: ભારતે મહિલા સાફ ફૂટબોલ ચેમ્પિયનશીપની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. ભારતીય ટીમે બાંગ્લાદેશને 3-0 હરાવીને ચેમ્પિયનશીપના ગ્રુપ બીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. પ્યારી જાક્સા, લિન્ડા કોમ અને માલવિકા પીએ એક એક ગોલ કર્યો હતો. હવે ભારતીય ટીમ બુધવારે સેમીફાઇનલમાં ગ્રુપ એના રનર્સ અપ ભૂટાન સામે રમશે. બાંગ્લાદેશનો મુકાબલો ગ્રુપ એના વિજેતા નેપાળ સામે થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપતિ વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય ચર્ચા. 10 રાજ્યોની ખાલી પડેલી 24 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ. રાષ્ટ્રપતિએ સર્વોચ્ચ અદાલતમાં 5 નવા ન્યાયાધીશોની નિમણૂક કરી. LPG સિલિન્ડરના 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને 5 કિલોગ્રામવાળા છોટું સિલિન્ડરના ભાવમાં વધારો અને નવા 35 મંત્રીઓના શપથ સાથે પશ્ચિમ બંગાળની સુવેન્દુ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
3: મોસા મોસી બુઆ શબ્દ શબ્દકોશ સે લુપ્ત હો જાય તો આશ્ચર્ય નહીં. બહુત ભાવુક વિષય પર ઇબારત હૈ. હા હૈ તો બહુત દિલ કો છૂને વાલી બાત. તો ચલિયે અબ યે ગાના સુનતે હૈ. બતાઈએ કી આવાઝ કિન કી હૈ ઓર સંગીતકાર કોન હૈ.

0: आलोचना हो रही है। फ्रांस ने स्थिति पर विचार करने के लिए संयुक्त राष्ट्र सुरक्षा परिषद की आपातकालीन बैठक बुलाने का अनुरोध किया है। दुबई से विनोद कुमार की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं मुकेश कुमार बल।
1: भारत ऑस्ट्रेलिया रक्षा मंत्रियों की दूसरी संवाद बैठक नई दिल्ली में हो रही है। रक्षा मंत्री राजनाथ सिंह और ऑस्ट्रेलिया के उप प्रधानमंत्री तथा रक्षा मंत्री रिचर्ड माल्स बैठक की सह अध्यक्षता कर रहे हैं। बैठक के दौरान श्री सिंह ने कहा कि भारत और ऑस्ट्रेलिया के बीच रक्षा संबंध काफी मजबूत हुए हैं।
2: मैं आपकी सरकार को 2026 की राष्ट्रीय रक्षा रणनीति और एकीकृत निवेश कार्यक्रम की पहल के लिए बधाई देना चाहता हूं। चर्चा के दौरान मैं इन नीतिगत दस्तावेजों और भारत ऑस्ट्रेलिया रक्षा संबंधों में विकास के संभावित अवसरों पर आपके विचारों को सुनने के लिए उत्सुक हूं।
1: श्री माल्स ने कहा कि ऑस्ट्रेलिया और भारत ने अपनी रक्षा साझेदारी को और मजबूत किया है और दोनों पक्ष समुद्री क्षेत्र में मिलकर काम कर रहे हैं। वार्ता में द्विपक्षीय रक्षा सहयोग में हुई प्रगति की समीक्षा और सहयोग के नए रास्ते तलाशे जाएंगे। म्यांमार के नामकाम शहर में भीषण विस्फोट में 55 लोगों की मौत हो गई है। कल हुए इस विस्फोट में 70 से अधिक लोग घायल हुए हैं। ये घटना खनन के लिए रखे गए सामान में हुए विस्फोट के कारण हुई। स्थानीय अधिकारी प्रभावित निवासियों को राहत, चिकित्सा देखभाल और पुनर्वास सहायता प्रदान कर रहे हैं। स्थानीय मीडिया रिपोर्टों के अनुसार विस्फोट में 100 से अधिक घर क्षतिग्रस्त हुए हैं। मलेशिया ने 16 वर्ष से कम आयु के बच्चों के सोशल मीडिया अकाउंट पर रोक लगाने वाले नियमों को आज से लागू कर दिया है। इसके अंतर्गत कम से कम 80 लाख उपयोगकर्ताओं वाले सोशल मीडिया प्लेटफॉर्म को आयु सत्यापन प्रणाली लागू करनी होगी। नियमों का पालन न करने वाली कंपनियों पर 100 लाख रिंगिट तक का जुर्माना लगाया जा सकता है। सरकार ने कहा कि इन उपायों का उद्देश्य बच्चों को हानिकारक सामग्री, साइबर बुलिंग और जैसी चीजों से बचाना है। ऑस्ट्रेलिया, ब्राजील और इंडोनेशिया सहित अन्य देशों ने भी बच्चों के सोशल मीडिया तक पहुंच पर आयु आधारित प्रतिबंधों की घोषणा की है। हांगकांग में 22वीं एशियाई अंडर 20 एथलेटिक्स चैंपियनशिप में भारत ने 10 स्वर्ण, 5 रजत और 4 कांस्य सहित 19 पदक जीते हैं। पदक तालिका में भारत दूसरे स्थान पर रहा। घरेलू मोगली वेंकटराम ने कल पुरुषों की 800 मीटर दौड़ में स्वर्ण पदक जीता। प्रधानमंत्री नरेंद्र मोदी ने चैंपियनशिप में पदक जीतने वाले खिलाड़ियों को बधाई दी है। अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी और म्यांमार के राष्ट्रपति ऊ मिन आउ लाइन ने नई दिल्ली में द्विपक्षीय वार्ता की। भारत ओमान व्यापक आर्थिक साझेदारी समझौता लागू। भारतीय निर्यातकों को ओमान में 98% उत्पाद समूहों पर शुल्क मुक्त बाजार पहुंच मिलेगी। पश्चिम बंगाल में मुख्यमंत्री शुभेंदु अधिकारी ने मंत्रिमंडल का विस्तार किया। 35 नए मंत्रियों ने ली शपथ। पीएम स्वनिधि योजना के 6 साल पूरे। प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, योजना ने रेहड़ी पटरी वालों के लिए विकास के नए अवसर खोले हैं। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
3: नमस्कार। आकाशवाणी अमदावाद वडोदरा प्रादेशिक समाचार प्रवेश अड़िएचा वांचे छे। राज्यभर में आज 1 जून थी वस्ती गणतरी 2027 ना प्रथम तबक्का प्रारंभ करायो। आगामी 30 जून सुधी 110,000 थी वधु गणतरीकारों घरे घरे जई गणतरी करशे। आ कामगीरी में सौने सहभागी थवा वस्ती गणतरी नियामक सुजल जे मयात्राए अनुरोध कर्यो छे। તેમણે કહ્યું ઘર યાદી અને મકાનોની ગણતરી એચએલઓ દરમિયાન ગણતરીદારો દ્વારા કુલ 33 જેટલા પ્રશ્ન પૂછવામાં આવશે। આ સાથે જ બેંકની વિગત, આધાર કાર્ડ કે અન્ય કોઈ માહિતી લોકો પાસેથી માંગવામાં નહીં આવે।
4: આપ સૌના માધ્યમથી સૌને વિનંતી છે કે ભાઈ આપની કોઈ પણ માહિતી આના સિવાયની કોઈ પણ માંગે, જેમ કે આપનું બેંક અકાઉન્ટ, આપનું પાન કાર્ડ, આપનું આધાર કાર્ડ, તો આપને એ સૌને જણાવ્યું કે આ વસ્તી ગણતરીમાં અથવા જનગણનામાં આ પ્રકારના કોઈ પણ ડોક્યુમેન્ટ માંગવામાં આવતા નથી, આપે કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના પણ આવતા નથી, માટે એ માહિતી આપ આપશો નહીં। તે ઉપરાંત હાલમાં સાયબર ફ્રોડથી બચવા માટે પણ સંપૂર્ણપણે યોગ્ય માહિતી લેવી જરૂરિયાત છે। આપના ઘરે જે પણ વસ્તી ગણતરી અથવા એન્યુમરેટર્સ આવશે, તેને સરકાર તરફથી માન્યતા પ્રાપ્ત QR કોડ વાળું આઈ કાર્ડ આપેલું હશે। આપ ઈચ્છો ત્યારે QR કોડ નું સ્કેન કરીને પણ માહિતી આપ લઈ શકો છો કે વસ્તી ગણતરી યોગ્ય છે કે નહીં।
3: રાજકોટ જિલ્લામાં વસ્તી ગણતરીના પહેલા તબક્કાની કામગીરી હેઠળ જિલ્લાભરમાં 2711 ગણતરીદારો પહેલા વિસ્તારની ઓળખ કરશે, ત્યારબાદ ઘરે ઘરે જઈ માહિતી એકત્રિત કરશે, જ્યારે 446 જેટલા નિરીક્ષક સમગ્ર કામગીરીનું નિરીક્ષણ અને સંકલન કરશે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં વસ્તી ગણતરીની કામગીરી યોગ્ય થાય તે માટે 11 તાલુકા અને 6 નગરપાલિકામાં કુલ મળીને 3400થી વધુ ગણતરીદારો અને નિરીક્ષકને તાલીમ અપાઈ છે. અમદાવાદના વિરમગામમાં રાજમાર્ગ વિસ્તરણ પરિયોજના માટે મોટા પાયે દબાણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરાઈ. તંત્ર દ્વારા અત્યાર સુધી અંદાજે 4000 ચોરસ મીટર પરથી દબાણ હટાવાયું છે. અધિકારીઓ દ્વારા કડક સુરક્ષા હેઠળ આ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હોવાનું અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિરમગામ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક તપનસિંહ ડોડિયાએ જણાવ્યું હતું.
5: स्टेट हाईवे 17 के वाइडनिंग के प्रोजेक्ट के दौरान विरमगाम में एंट्रेंस पे जो रोड वाइडनिंग का काम चल रहा है उसके लिए लॉ एंड ऑर्डर की सिचुएशन को ध्यान में रखते हुए एक डीवाईएसपी टोटल 15 पीआई और 550 से ज्यादा पुलिस का बंदोबस्त तैनात किया गया. उपरांत लॉ एंड ऑर्डर की सिचुएशन को ध्यान में रखते हुए सभी कम्युनिटी की एक साथ मीटिंग की हुई थी और सभी कम्युनिटी का हमको पूरा सहकार मिला और आगे डिमोलिशन की प्रक्रिया भी चालू है. डिमोलिशन का स्टेज रफली 400 मीटर है और टोटल 4000 स्क्वायर मीटर जितना होता है.
3: રાજ્ય પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ 2289 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ કરાયો. સત્તાવાર યાદી મુજબ સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્ર દ્વારા ચલાવાયેલા આ અભિયાન અંતર્ગત 913 જેટલા મ્યુલ એકાઉન્ટ એટલે કે સાયબર છેતરપિંડીથી નાણાં મેળવવા માટે ઉપયોગમાં લેવાતા બેંક ખાતા સામે કાર્યવાહી કરવામાં આવી, તેમજ 565 પ્રાથમિક તપાસ અહેવાલ એટલે કે એફઆઈઆર નોંધી 638 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હવે ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈની મદદથી મ્યુલ એકાઉન્ટ સામે કાર્યવાહી કરશે. આ ઉપરાંત ખાતાઓના વ્યવહારને જોખમના આધારે વર્ગીકૃત કરાશે. અરવલ્લી જિલ્લામાં વિશેષ પોક્સો અદાલતે 7 દિવસમાં બીજો ચુકાદો જાહેર કરી દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા સંભળાવી છે. 1.5 વર્ષ પહેલા ધનસુરા પંથકની એક સગીરા સાથે સંકળાયેલા કેસમાં અદાલતે આ ચુકાદો આપ્યો હોવાનું સરકારી વકીલ ડીએસ પટેલે જણાવ્યું.
6: પોક્સો કોર્ટે ધનસુરા પોલીસ સ્ટેશનના પોક્સો કેસમાં ચુકાદો જાહેર કરી આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવતો હુકમ કરવામાં આવેલો છે અને આ અઠવાડિયામાં આ બીજો પોક્સો કેસમાં સજાનો ચુકાદો નામદાર કોર્ટે આપેલો છે, તેથી ગુનેગારોમાં ડરનો માહોલ ઉભો થયેલો છે.
3: હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી. આ ઉપરાંત દેવભૂમિ, દ્વારકા, જામનગર અને પોરબંદર સિવાયના જિલ્લાઓમાં માવઠાની શક્યતા છે. આ સાથે જ અનેક શહેર અને જિલ્લામાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી ગયો છે. દેવભૂમિ દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચ પર આગામી 30 જુલાઈ સુધી નાહવા અને સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ મુકાયો. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ લાઇટ હાઉસ સર્વે નંબર 58 લઈ શિવરાજપુર ખાડી 2ના છેડા સુધીનો સમગ્ર વિસ્તાર પ્રતિબંધ હેઠળ રહેશે. બીચની નિયમિત જાળવણી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરાયો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. મહેસાણામાં વડનગરને વિશ્વસ્તરનું હેરિટેજ ટાઉન એટલે કે ઐતિહાસિક વારસાને જાળવી રાખતું નગર બનાવાશે. આ માટે સરકાર દ્વારા 125 કરોડ રૂપિયાના ખર્ચે શહેરી વિકાસ અને માર્ગ સૌંદર્યકરણ પરિયોજનાના બીજા તબક્કાની કામગીરી કરાશે. આગામી ઓગસ્ટ મહિનાથી શરૂ થનારા આ કામ અંતર્ગત 13 મુખ્ય માર્ગ અને અંદાજે 9.4 કિલોમીટર લાંબા માર્ગનો હેરિટેજ વિષયવસ્તુ આધારિત વિકાસ કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
7: Fantastic fun for family. 101.1 MHz Surat FM.
8: बेटा दाल माँ मीठा नहीं जगह है खांड पड़ी जाए तो क्यों लागे
9: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए मैं तो मिक्स थोड़ी कराई
8: बस एवोज कचरा नो छे भीनो कचरो सूको कचरो सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराई।

0: અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
1: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
1: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: 2 जून सखी सहेली के आंगन में सजेगी खुशियों की रंगोली, हंसी की खनक, यादों की महक, बातों में घुलेगी आत्मीयता की रोली। दो जून विविध भारती के सजीव प्रसारण में आएंगी अपने अभिनय से हम सबको मोहित करने वाली मशहूर अभिनेत्री हिमानी शिवपुरी।
1: नमस्कार, मैं हूँ हिमानी शिवपुरी और मैं आपसे मुखातिब हो रही हूँ विविध भारती के सखी सहेली कार्यक्रम की वर्षगांठ पर 2 जून को।
0: जी हाँ, हिमानी शिवपुरी होंगी हमारी विशेष सखी। 2 जून सखी सहेली की वर्षगांठ पर हम जलाएंगे स्मृतियों के दीप।
2: बधाई हो बधाई जन्मदिन की तुम।
0: जश्न के गुब्बारे उड़ेंगे हिमानी जी के संग।
2: जन्मदिन तुम्हारा, मिलेंगे लड्डू हमको।
0: हिमानी जी साझा करेंगी अपने दिल की बात, तो जरूर सुनिएगा 2 जून विशेष सखी सहेली दिन में 3 बजे।
3: बेटा, दाल माँ मीठा नहीं जगह है, खांड पड़ी जाए तो क्यों लागे?
4: अरे मम्मी, आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई।
3: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराई। अने इटले ज आ 4 रंग याद राखजे। लीलो डब्बो भीना कचरा माटे, वादड़ी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे कालो रंग छे ने। एकदम सिंपल।
5: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, 4 कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
6: पापा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मां फर्स्ट आवी।
5: वाह, एकदम फर्स्ट क्लास।
3: पण हवे वारो आपना शहर ना रिपोर्ट कार्ड नो छे।
5: एटले?
3: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मां सफाई नू अभियान चाली रह्यु छे, अने एटले आपणे आपणा कचरा नू वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मां ज नाखीए। रिड्यूस, रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
5: आपनू शहर स्वच्छ शहर। स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां जारी।
7: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
8: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા।
7: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
8: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા।
7: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
9: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ સ્વાદોની સાથે મેલોડિયસ ગીતો।

અંદાઝ ફિલ્મનું ગીત માણ્યું આપે મુકેશના સ્વરમાં. નૌશાદનું સંગીત હતું અને મજરૂહ સુલતાનપુરીના શબ્દો હતા. મિત્રો, આ ફિલ્મ અંદાઝ નરગીસની પહેલી ફિલ્મ ન હતી, પરંતુ આ જ ફિલ્મથી તેમણે બોલિવૂડમાં પોતાનું નામ સ્થાપિત કર્યું. ફિલ્મમાં રાજ કપૂર અને દિલીપ કુમાર પણ સાથે હોય છે, જે એકમાત્ર આ જ ફિલ્મ છે. મહેબૂબ ખાનની ફિલ્મ તકદીરથી પોતાની કારકિર્દીની શરૂઆત કર્યા બાદ અંદાઝ ફિલ્મ નરગીસની સફળ ફિલ્મ રહી. ત્યારબાદ તેમણે ફરી રાજ કપૂર સાથે ફિલ્મ બરસાતમાં અભિનય કર્યો અને એક જ વર્ષમાં એક પછી એક બે સફળ ફિલ્મો કરી ઇન્ડસ્ટ્રીમાં છવાઈ ગયા. માણીએ બરસાત ફિલ્મનું ગીત લતા મંગેશકર અને સાથીઓના સ્વરમાં, શંકર જયકિશનનું લાજવાબ સંગીત છે અને શૈલેન્દ્રના શબ્દો છે.

0: દોસ્તો, ગુજરા હુઆ જમાના કાર્યક્રમમાં સમય છે એક નાનકડા વિરામનો.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
3: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
4: 101.1 MHz.
5: हेलो, आकाशवाणी सूरत एफएम स्पीकिंग.
6: हाँ, सूरत एफएम.
5: कौन बोलो?
6: हाँ मैडम, हूँ एक व्यापारी बोलू छू.
5: ओके, केवो चले छे आपनो व्यापार?
6: ચાલે રાખે બેન, બહુ મજા નથી આવતી.
5: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત એફએમ પર. અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1.
7: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
8: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
7: મત મિક્સ થોડી કરાય.
8: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
9: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
10: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
9: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
7: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
9: એટલે?
7: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
9: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
11: હર મંગલવાર ઓર શુક્રવાર દોપહર 3 બજે જરૂર સુનિયે કાર્યક્રમ સખી સહેલી, જિસકે પ્રથમ ભાગ કે પ્રાયોજક હૈ.
12: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ વાતોની સાથે મેલોડિયસ ગીતો.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: રાત 10 બજે સુન્ના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી. ભારત કા ગમ એક્સપર્ટ.
3: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
4: हर मंगलवार और शुक्रवार दोपहर 3 बजे जरूर सुनिए कार्यक्रम सखी सहेली, जिसके प्रथम भाग के प्राय

મિત્રો, નરગિસનું પાત્ર હંમેશા તેમની ફિલ્મના પુરુષ પાત્રને બરાબર રહેતું. તેઓ એક બહેતરીન અને બહુમુખી પ્રતિભા ધરાવતા કલાકારોમાંના એક હતા. આવું જ પાત્ર ભજવ્યું નરગિસે ફિલ્મ ચોરી ચોરીમાં. લતા મંગેશકર અને સાથીઓના સ્વરમાં માણીએ આ ફિલ્મનું ગીત, જે એમના સ્વતંત્ર અને આત્મનિર્ભર સ્વભાવને દર્શાવે છે. શંકર જયકિશનનું સંગીત છે અને હસરત જયપુરીના શબ્દો છે.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

નરગિસ વિશેષ ગુજરા હુઆ જમાના કાર્યક્રમ માણી રહ્યા છો આપ ઓનલી ઓન 101.1 FM. વર્ષ 1957માં મહેબૂબ ખાને નરગિસને લઈને ફિલ્મ બનાવી મધર ઇન્ડિયા, જેમાં નરગિસનો રોલ કદાચ બીજું કોઈ પણ કરી જ ન શકતે. દોસ્તો, આ માટે તેમને બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો અને ફિલ્મમાં તેમની પુત્રની ભૂમિકા ભજવનાર સુનિલ દત્ત સાથે વર્ષ 1958માં તેમણે લગ્ન કરી લીધા અને લગ્ન બાદ નરગિસજીએ ફિલ્મ કારકિર્દી છોડી દીધી. માણીએ મધર ઇન્ડિયા ફિલ્મનું ગીત શમશાદ બેગમ, આશા ભોસલે, મન્ના ડે અને મોહમ્મદ રફીના સ્વરોમાં, નૌશાદનું સંગીત છે અને શકીલ બદાયુનીની શબ્દરચના છે.

દોસ્તો, આજનો ગુજરા હુઆ જમાના કાર્યક્રમ બસ અહીં સુધી જ. થોડી જ વારમાં બરાબર 7 વાગ્યે આપ માણશો કાર્યક્રમ જયમાલા.

સવારે 11 વાગે માણો અમારો ઇન્ફોટેનમેન્ટ પ્રોગ્રામ સુરતી સિઝલર ઓનલી ઓન 101.1 સુરત FM.

0: स्मृतियों के स्वर इस कार्यक्रम में आप सभी का स्वागत कर रही हूं मैं आपकी रेडियो सखी ममता सिंह। आज इस कार्यक्रम में आकाशवाणी से जुड़ी बेहद दिलचस्प स्मृतियां साझा करेंगी आकाशवाणी परिवार की सेवानिवृत्त सहायक केंद्र निदेशक अनीता वेस्ली पटेल। तो चलिए हम उनका स्वागत करते हैं विविध भारती के स्टूडियो में। अनीता जी, विविध भारती के स्टूडियो में आपका बहुत बहुत स्वागत है, नमस्कार।
1: नमस्कार, मुझे हार्दिक खुशी हो रही है वापस अपने घर में आके।
2: क्या बात है,
1: सब अपने ऐसा लग रहा है अपने अपनी दीवारें, एक अपनापन, क्योंकि इन स्टूडियोज में हम काम करते थे, हम कलाकारों को बुलाते थे, रिकॉर्ड करते थे, और आज हम उसी रोल में बैठे हैं। हमेशा तो माइक के पीछे ही काम करने में आनंद आता था, अच्छे से अच्छे लोगों को ढूंढ ढूंढ के लाना, और उनसे हमारे जो अनाउंसर्स होते हैं बहुत ज्यादा काबिल होते हैं, किस तरह से बात निकलवानी है ये वो जानते हैं।
2: शुक्रिया शुक्रिया।
1: तो उनको वो काम करने दिया जाता था और हम अपना ढूंढने में लगे रहते थे, बस खोजी दस्ता।
2: तो आज हम जो आपने कहा ना कि उद्घोषक बात निकलवाना जानते हैं, तो आज हम भी आपसे बहुत सारी बातें निकलवाएंगे।
1: अच्छा, अच्छा,
2: और आपकी बहुत सारी यादों को हम खंगालेंगे और आपको बहुत सारी यादें साझा करनी होंगी। तो चलिए फिर यहाँ हम अपने श्रोताओं को बता दें कि विविध भारती के स्टूडियो में अनीता जी के सानिध्य में हमें भी काम करने का मौका मिला और सेहतनामा कार्यक्रम, आज के मेहमान जैसे कार्यक्रम को उन्होंने रिकॉर्ड किया और भी बहुत सारी रिकॉर्डिंग इन्होंने की जिसमें आर्टिस्ट को आमंत्रित करती थी और हम सब इंटरव्यूज किया करते थे। लेकिन अनीता जी, हम मुंबई की बातें बाद में करेंगे, पहले हम आपको उत्तर प्रदेश की गलियों में ले चलते हैं, रामपुर आकाशवाणी, जहां आपका सिलेक्शन हुआ था। कीजिए
1: तो पहली पोस्टिंग रामपुर उत्तर प्रदेश में हुई। तो यूपीएससी में मैंने इंटरव्यू दिया था
2: जी।
1: आया लेटर, अपॉइंटमेंट लेटर, और रामपुर का नाम पढ़ते ही सब लोग थोड़े से ये कहने लगे कि नहीं जाने दूंगा मेरे पिताजी, क्योंकि वहां तो सब चाकूबाजी और ये सब का सुनते, खबरें सुनते थे ना कि लड़की को कैसे जाने थे, अनमैरिड लड़की को उठा के अकेले वहां रहने के लिए। तो फिर भी मैंने कहा नहीं, मुझे तो जाना है, जिद करी मैंने। उसके लिए मैंने अपनी सहेली से पैसे भी ले आई।
2: अच्छा।
1: हाँ, कि जाना है तो नहीं। फिर मेरे पिताजी मुझे लेके गए अच्छी तरह से। हाँ, मेरी मम्मी की एक फ्रेंड का घर भी था वहां, तो गए वहां ज्वाइन किया। फिर स्टेशन में गए तो इतना प्यार मिला, क्योंकि छोटे से एकदम कॉलेज से निकल के हम वहाँ गए थे, और म्यूजिक की हूँ मैं तो म्यूजिशियंस तो इतना प्यार देते हैं, बिल्कुल अपनी बेटी की तरह
2: जी।
1: हमारे तो इतना अच्छा माहौल मुझे मिला रामपुर में, बिल्कुल फैमिली की तरह। तीन विंग्स हैं, एडमिनिस्ट्रेशन, इंजीनियरिंग एंड प्रोग्राम
2: जी।
1: तो वहाँ कुछ पता ही नहीं चलता था, जब गर्मी का मौसम है या अमरूदों का मौसम है तो बाहर से ठेला जा रहा है तो बुला लिया, सब बैठ के अमरूद भी खाते थे, मूंगफलियां, हम कॉलोनी में घुसते थे तो सब कुर्सियां डाल के बैठे हैं, मूंगफलियां लेके सब बैठे हैं खा रहे हैं, अपना घर पहुंचते पहुंचते आधा पौना घंटा लग जाता था। तो बड़ा अच्छा माहौल हमने देखा, रामपुर की गंगा जमनी तहजीब देखी, कहीं कुछ डर नहीं लगा, और सब एक दूसरे के साथ सहयोग करते थे, सब जानते थे एक दूसरे को। तो एक बार बाजार में सामान लेने गए तो बोल रहा है हाँ हाँ आप बस ऑर्डर दे दीजिए, घर पहुंच जाएगा। मैंने कहा मैंने तो आपको बताया नहीं कि मैं कौन हूँ। कहते हम सब जानते हैं, रामपुर में सबको सबका पता है। तो इतना अच्छा, और वहाँ इतनी अच्छी साड़ियाँ मिलती हैं, खूब साड़ियाँ, मैंने सब रिश्तेदारों को पैच वर्क की साड़ियाँ पहनाई, सब खुश मुझसे।
2: पहली तनख्वाह मिली थी उससे?
1: हाँ।
2: फिर माँ के हाथ में क्या रखा था?
1: माँ के हाथ में तो साड़ी रखी थी कि भाई ये लो ये, मेरी पैच वर्क की साड़ी।
2: बड़ा जज्बाती लम्हा रहा होगा।
1: हाँ, अरे और मेरे पिताजी तो इतना मुझे केयर करते थे, और वो रामपुर से हमेशा पास होते थे, दिल्ली से उनका लखनऊ हेडक्वार्टर था, तो आते जाते मेरे लिए कभी बालूशाही कभी कुछ।
2: अच्छा अनीता जी, आपने अभी जिक्र किया संगीत से आप आकाशवाणी में आपका प्रवेश हुआ, तो वो संगीत के बारे में बताइए, क्या शास्त्रीय संगीत आपने सीखा है और क्या क्या तालीम ली अपनी डिग्री के बारे में?
1: संगीत तो मेरी डायरेक्शन ऑफ लाइफ जो है वो संगीत ने ही दी है मुझे, यहाँ तक कि मैं पहले 10th पास करी जब, तो स्ट्रीम चुनते हैं तो प्रिंसिपल ने मुझे बुलाया पढ़ने।
3: आकाशवाणी समाचार, चैताली जोशी वांचे छे। सौ प्रथम मुख्य समाचार। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ ઓમિન આંગ હેંગ નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરી. ભારત અને મ્યાનમારના કલાદાન મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટને વહેલી તકે પૂર્ણ કરવા સંમત. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ. ભારત ઓમાન વ્યાપક આર્થિક ભાગીદારી કરાર આજથી અમલમાં આવ્યો. મલેશિયાએ 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો. અને હોંગકોંગમાં યોજાયેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતે 19 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ ઓમિન આંગ હેંગ વેપાર અને આર્થિક સંબંધ, સંરક્ષણ અને સુરક્ષા મુદ્દાઓ, સરહદ વ્યવસ્થાપન, વિકાસ સહાય, સાંસ્કૃતિક આદાન પ્રદાન અને પ્રાદેશિક પરિસ્થિતિ સહિત વિવિધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ વાટાઘાટો પછી નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે બંને પક્ષોએ ખાસ કરીને વેપાર અને રોકાણ, વિકાસ સહયોગ, આરોગ્ય, શિક્ષણ અને ઉર્જા ક્ષેત્રોમાં ગાઢ સહયોગને પ્રોત્સાહન આપવામાં રસ દાખવ્યો હતો. તેમણે કહ્યું કે બંને પક્ષોએ લોકો વચ્ચેના સંપર્ક માટે જોડાણના મહત્વ પર પણ ભાર મૂક્યો અને કલાદાન મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટને વહેલા પૂર્ણ કરવા માટે કામ કરવા સંમત થયા.
4: Both sides underscored the
5: दोनों पक्षों ने अपने सुरक्षा हितों के प्रतिकूल गतिविधियों के लिए क्षेत्र के दुरुपयोग को रोकने के महत्व पर बल दिया. कुल मिलाकर राष्ट्रपति की इस यात्रा ने दोनों पक्षों के दीर्घकालिक साझेदारी को और गहरा करने तथा क्षेत्र में पारस्परिक लाभ, विकास और समृद्धि के लिए मिलकर काम करने की साझा प्रतिबद्धता की एक बार फिर पुष्टि की है.
4: ग्रोथ एंड प्रोस्पेरिटी इन द रीजन.
3: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ ઓમિન આંગ હેંગનું સ્વાગત કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે સહિયારો બૌદ્ધ વારસો અને સદીઓ જૂનો લોકો વચ્ચેનો બંધન ભારત મ્યાનમાર સંબંધોને એક અનોખી હૂંફ આપે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે મ્યાનમાર ભારતનું દક્ષિણ પૂર્વ એશિયાનું પ્રવેશદ્વાર છે. તેમણે મ્યાનમારના શાંતિ અને સમાધાનના પ્રયાસ માટે ભારતના અડગ સમર્થનનો પણ ઉલ્લેખ કર્યો. સરકારે જણાવ્યું છે કે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. નવી દિલ્હીમાં પશ્ચિમ એશિયામાં તાજેતરના ઘટનાક્રમ અંગે આંતર મંત્રીસ્તરીય પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું કે તમામ તેલ માર્કેટિંગ કંપનીઓ સરળ પુરવઠો જાળવા તમામ છૂટક વેપારીઓને પેટ્રોલ અને ડીઝલનો સક્રિયપણે પુરવઠો આપી રહી છે.
6: डोमेस्टिक एलपीजी घरेलू कुकिंग गैस के संबंध में पिछले 3 दिनों में 1,21,00,000 बुकिंग्स रिसीव हुई हैं. उसके अगेंस्ट 1,22,00,000 डिलीवरीज की गई हैं और 95% डिलीवरी ऑथेंटिकेशन कोड के साथ की गई हैं.
3: સુશ્રી શર્માએ કહ્યું કે સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એલપીજી, પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને વિતરણમાં સંગ્રહખોરી અને કાળાબજાર માટે સતર્કતા વધારવા જણાવ્યું છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે 6 મહિના પહેલા કરાયેલો ભારત ઓમાન વ્યાપક આર્થિક ભાગીદારી કરાર સીઈપીએ આજથી અમલમાં આવ્યો છે. આ કરારથી ભારતના શ્રમિકો, લઘુ તથા મધ્યમ ઉદ્યોગો, કપડાં તથા રમતગમત, કાપડ, કૃષિ, ઓટોમોબાઈલ જેવા વિવિધ ઉદ્યોગોને ઓમાનના બજારમાં પ્રાથમિકતા મળશે.
7: I am confident that this comprehensive agreement.
8: हमें विश्वास है कि व्यापक समझौता ओमान के साथ हमारे संबंधों को नई गति प्रदान करेगा. पहले दिन से ही भारत को ओमान की 98% उत्पाद श्रेणियों में शुल्क मुक्त पहुंच प्राप्त होगी और इससे भारत के ओमान को होने वाले 99% से अधिक निर्यात को लाभ मिलेगा. व्यापक आर्थिक साझेदारी समझौता CEPA हमारे साझा भविष्य की रूपरेखा है.
7: Of our shared future.
3: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત ઓમાન વ્યાપક આર્થિક ભાગીદારી કરાર સીઈપીએ પર કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા લખાયેલો એક લેખ શેર કર્યો. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે આ લેખ દર્શાવે છે કે ભારત ઓમાન સીઈપીએ ભારતીય નિકાસકારોને બજારમાં વૈવિધ્યકરણ, રોજગાર સર્જન વધારવા, ખેડૂતોના હિતનું રક્ષણ કરવા અને બંને દેશો વચ્ચે સંયુક્ત સમૃદ્ધિને પ્રોત્સાહન આપવાની તક કેવી રીતે પૂરી પાડે છે. શ્રી મોદીએ કહ્યું કે આ લેખ એ વાત પર ભાર મૂકે છે કે વિકસિત દેશો સાથે વેપાર કરાર કરવાના સરકારના પ્રયાસ દરેક ભારતીયના જીવનની ગુણવત્તા સુધારવામાં મદદ કરી રહ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયાએ મુક્ત, ખુલ્લા, શાંતિપૂર્ણ, સ્થિર અને સમૃદ્ધ ઇન્ડો પેસિફિક ક્ષેત્રને જાળવવા માટે પ્રાદેશિક ભાગીદારો સાથે સહયોગ વધારવાના મહત્વને પુનઃપુષ્ટિ આપી. નવી દિલ્હીમાં ભારત ઓસ્ટ્રેલિયા સંરક્ષણ મંત્રીઓના સંવાદના બીજા સંસ્કરણ દરમિયાન બંને દેશોએ નૌવહન અને ઉડ્ડયનની સ્વતંત્રતાના મહત્વ પર ભાર મૂક્યો. આ બેઠકની સહઅધ્યક્ષતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ઓસ્ટ્રેલિયાના નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી રિચર્ડ માલ્સ દ્વારા કરવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ ચેનલ AIR News_ABID ફોલો કરશો. તૃણમૂલ કોંગ્રેસે તેના બે ધારાસભ્યો સંદીપન સાહા અને ઋતુવ્રત બેનર્જીને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અને મહત્વપૂર્ણ બેઠકોમાં ગેરહાજરી અને પક્ષના નેતૃત્વની જાહેરમાં ટીકા કરવા બદલ પક્ષમાંથી છૂટા કરાયા હતા. વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ પક્ષમાં ચાલી રહેલા આંતરિક ઝઘડા વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે. સર્વોચ્ચ અદાલતે નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા વર્તમાન પેન એન્ડ પેપર ફોર્મેટને બદલે કમ્પ્યુટર આધારિત પરીક્ષા તરીકે લેવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. ન્યાયાધીશ પીએસ નરસિંહા અને અરવિંદ કુમારની ખંડપીઠે જણાવ્યું હતું કે પરીક્ષા રદ થયા પછી નેશનલ ટેસ્ટિંગ એજન્સી પહેલાથી જ પડકારોનો સામનો કરી રહી હોવાથી કમ્પ્યુટર આધારિત પુનઃ પરીક્ષા હાલની સંભાવના નથી. કોર્ટે આ મામલાની વધુ સુનાવણી 27 જુલાઈના રોજ મુલતવી રાખી છે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના રામસિયા ગામથી ખેતર બચાવો અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવ્યો. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ આ અભિયાન 1 મહિના સુધી ચાલશે.
9: શ્રી ચૌહાણ ને કહા,
10: યે ખેત બચાવ કાર્યક્રમ ઇસલિયે કે હમારી માટી બરબાદ ના હો જાય, હમારે ખેત બરબાદ ના હો જાય. ધરતી કહે કે ઇતના ખાદ મત ડાલો, ઇતના કીટનાશક મત ડાલો કે જો મુજે માર દે.
9: ઇસ અભિયાન કે તહેત કિસાનો કો મિટ્ટી પરીક્ષણ, સોઇલ હેલ્થ કાર્ડ, પ્રાકૃતિક ખેતી, સંતુલિત ઉર્વરક ઉપયોગ ઓર જલ સંરક્ષણ જૈસી વિષયો પર જાણકારી દી જાયેગી. અભિનવ ગોયલ, આકાશવાણી, ભોપાલ.
3: મલેશિયાએ આજે 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવાના નિયમો લાગુ કર્યા છે. આ હેઠળ ઓછામાં ઓછા 80 લાખ ઉપયોગકર્તાઓ ધરાવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ વય ચકાસણી પ્રણાલી લાગુ કરવી પડશે. જે કંપનીઓ તેનું પાલન નહીં કરે તેમને 1 કરોડ રિંગિટ સુધીનો દંડ થઈ શકે છે. સરકારે જણાવ્યું હતું કે આ પગલાં બાળકોને હાનિકારક સામગ્રી અને સાયબર ધમકીઓથી બચાવવા માટે છે. ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા સહિત અન્ય દેશો પણ બાળકોના સોશિયલ મીડિયા સંચાલન પર વય આધારિત પ્રતિબંધોની જાહેરાત કરી છે. પ્રખ્યાત ગાયિકા સુમન કલ્યાણપુરના આજે મુંબઈમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમનું ગઈકાલે રાત્રે તેમના મુંબઈ નિવાસસ્થાને અવસાન થયું. તેઓ 89 વર્ષના હતા. ભારતના સૌથી પ્રખ્યાત ગાયકોમાંના એક સુમન કલ્યાણપુરે મરાઠી ભક્તિ ગીતો અને હિન્દી ફિલ્મ સંગીત દ્વારા પોતાની ઓળખ બનાવી. હોંગકોંગમાં યોજાયેલી 22મી એશિયન અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતે 10 સુવર્ણ, 5 રજત અને 4 કાંસ્ય સહિત 19 ચંદ્રકો જીત્યા છે. ભારત મેડલ ટેલીમાં બીજા સ્થાને રહ્યું. ગઈકાલે પુરૂષોની 800 મીટર દોડમાં વેંકટરામણે સુવર્ણચંદ્રક જીત્યો હતો. અગાઉ કાજલ, ભાવના, આરતી અને નિપમની મહિલા ટીમે 400 મીટર રિલેમાં રજત ચંદ્રક જીત્યો હતો. મહિલા રિલે ટીમે 45.05 સેકન્ડના સમય સાથે જુનિયર રાષ્ટ્રીય રેકોર્ડ પણ બનાવ્યો હતો. ભૂમિકા, તહુરા, સૈનુર અને નીરૂની 1600 મીટર રિલે ટીમ પણ સુવર્ણચંદ્રક જીત્યો હતો. પુરૂષોની રિલે ટીમે પણ 1600 મીટર રિલેમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેત્યાનુ અને સંરક્ષણ મંત્રી કાત્ઝેએ દેશના સંરક્ષણ દળને બેરૂતમાં આતંકવાદી સ્થળો પર હુમલા કરવાનો નિર્દેશ આપ્યો છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી કાર્યાલય મુજબ આ હુમલાઓ બેરૂતના દૈયા મથકમાં સ્થાનોને લક્ષ્ય બનાવશે. હિઝબુલ્લા દ્વારા લેબનોનમાં યુદ્ધવિરામના વારંવાર ઉલ્લંઘન અને ઇઝરાયેલના શહેરી અને નાગરિકો પર હુમલાઓના જવાબમાં હશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ ઓમિન આંગ હેંગી નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરી. ભારત અને મ્યાનમાર કલાદાન મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટને વહેલી તકે પૂર્ણ કરવા સંમત. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ. અને હોંગકોંગમાં યોજાયેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતે 19 ચંદ્રકો જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1454 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: समाचार संध्या में आपका फिर स्वागत है। भारत और ऑस्ट्रेलिया ने स्वतंत्र, खुले, शांतिपूर्ण, स्थिर और समृद्ध हिंद प्रशांत क्षेत्र को बनाए रखने में क्षेत्रीय साझेदारों के साथ सहयोग बढ़ाने के महत्व की पुष्टि की है। नई दिल्ली में दोनों देशों के रक्षा मंत्रियों के बीच दूसरी बैठक में क्षेत्र में निर्बाध व्यापार, नौवहन तथा हवाई उड़ान की स्वतंत्रता के महत्व पर बल दिया गया। बैठक की अध्यक्षता रक्षा मंत्री राजनाथ सिंह और ऑस्ट्रेलिया की रक्षा मंत्री रिचर्ड माल्स ने की। दोनों नेताओं ने भविष्य की प्रौद्योगिकी अनुसंधान में रक्षा औद्योगिक सहयोग को बढ़ावा देने पर चर्चा की। श्री माल्स ने भारत को ऑस्ट्रेलियाई रक्षा विज्ञान, प्रौद्योगिकी और अनुसंधान शिखर सम्मेलन में भाग लेने के लिए आमंत्रित किया। सरकार ने कहा है कि पूरे देश में पेट्रोल और डीजल का पर्याप्त भंडार है। पश्चिम एशिया के घटनाक्रमों पर नई दिल्ली में अंतर मंत्रालय संवाददाता सम्मेलन में पेट्रोलियम और प्राकृतिक गैस मंत्रालय की संयुक्त सचिव सुजाता शर्मा ने कहा कि सभी तेल विपणन कंपनियां पेट्रोल और डीजल की सक्रिय रूप से आपूर्ति कर रही हैं।
2: डोमेस्टिक एलपीजी घरेलू कुकिंग गैस के संबंध में पिछले 3 दिनों में 1,21,00,000 बुकिंग्स रिसीव हुई हैं। उसके अगेंस्ट 1,22,00,000 डिलीवरीज की गई हैं और 95% डिलीवरी ऑथेंटिकेशन कोड के साथ की गई हैं।
1: इस बीच सरकार ने उन फर्जी ईमेल का खंडन किया है जिनमें एलपीजी डीलरशिप और डिस्ट्रीब्यूटरशिप देने का दावा किया गया है। पत्र सूचना कार्यालय की तथ्य जांच इकाई ने बताया कि info@lpg वितरक चयन पते से भेजे गए ईमेल फर्जी हैं और इनका आधिकारिक एलपीजी डिस्ट्रीब्यूटरशिप चयन प्रक्रिया से कोई संबंध नहीं है। प्रामाणिक जानकारी केवल आधिकारिक एलपीजी वितरक चयन पोर्टल पर ही उपलब्ध है। पश्चिम बंगाल में आज मंत्रिपरिषद का विस्तार किया गया। राज्यपाल आरएन रवि ने कोलकाता के लोकभवन में 35 मंत्रियों को शपथ दिलाई। नवनियुक्त मंत्रियों के विभागों का आवंटन बाद में किया जाएगा। इस बीच तृणमूल कांग्रेस ने 2 विधायकों संदीप अंसाहा और ऋतव्रत बैनर्जी को पार्टी विरोधी गतिविधियों, महत्वपूर्ण बैठकों में अनुपस्थित रहने और सार्वजनिक रूप से पार्टी नेतृत्व की आलोचना करने के आरोप में निष्कासित कर दिया। उच्चतम न्यायालय ने नीट यूजी 2026 की पुनर्परीक्षा को मौजूदा पेन और पेपर प्रारूप के स्थान पर कंप्यूटर आधारित परीक्षा आयोजित करने की मांग वाली याचिका खारिज कर दी। न्यायालय ने कहा कि कंप्यूटर आधारित पुनर्परीक्षा आयोजित करने का कोई सवाल ही नहीं है, क्योंकि परीक्षा रद्द होने के बाद से राष्ट्रीय परीक्षा एजेंसी पहले से ही चुनौतियों का सामना कर रही है। अगली सुनवाई 27 जुलाई को होगी। इलाहाबाद उच्च न्यायालय ने कहा है कि लोक अदालतों और जिला विधि सेवा प्राधिकरणों को तलाक का निर्णय देने का अधिकार नहीं है और विवाह भंग करने का अधिकार केवल पारिवारिक न्यायालयों के पास है। एक याचिका की सुनवाई करते हुए उच्च न्यायालय की लखनऊ पीठ ने कहा कि लोक अदालतों को केवल सौहार्दपूर्ण समझौते कराने का अधिकार है। प्रधानमंत्री नरेंद्र मोदी के दूरदर्शी नेतृत्व में सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास के सिद्धांतों से प्रेरित भारत में पिछले 12 वर्ष में अभूतपूर्व बदलाव आया है। आकाशवाणी समाचार विभिन्न प्रमुख क्षेत्रों में सरकार के प्रयासों पर विशेष प्रस्तुति लेकर आया है। आज बात किसानों के कल्याण की दिशा में सरकार के कदमों की।
3: नरेंद्र मोदी सरकार द्वारा पिछले 12 वर्षों में किसानों के कल्याण और उनकी आय बढ़ाने के लिए कई महत्वपूर्ण कदम उठाए गए। इनमें सबसे प्रमुख योजना प्रधानमंत्री किसान सम्मान निधि है, जो देश की सबसे बड़ी किसान कल्याण योजनाओं में से एक है। इस योजना के तहत किसानों को हर साल 6,000 रूपए सीधे उनके बैंक खातों में दिए जाते हैं और अब तक लगभग 9,50,00,000 किसान परिवारों के खातों में 4,28,000 करोड़ रूपए से अधिक की राशि भेजी जा चुकी है। उत्तर प्रदेश के अयोध्या के किसान दिनेश कुमार जायसवाल ने बताया कि किसान सम्मान निधि योजना किसानों के लिए बहुत लाभकारी है।
4: प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा चलाई जा रही किसान सम्मान निधि योजना का मुझे भरपूर लाभ मिल रहा है। इससे मुझे काफी सहायता मिलती है। हम समय पर अपने खाद और बीज की खरीदारी कर लेते हैं।
3: प्रधानमंत्री कृषि सिंचाई योजना से सिंचाई व्यवस्था मजबूत हुई है और मृदा स्वास्थ्य कार्ड योजना के माध्यम से किसानों को मिट्टी की पोषक तत्वों की जानकारी दी जा रही है। साल 2014-15 से लेकर अब तक 26 करोड़ मृदा स्वास्थ्य कार्ड जारी किए जा चुके हैं। वहीं प्रधानमंत्री फसल बीमा योजना के तहत करीब 23 करोड़ किसानों को 1,92,000 करोड़ रुपए के फसल बीमा दावों का लाभ मिला है। प्रधानमंत्री किसान मानधन योजना के तहत छोटे और सीमांत किसानों को 60 वर्ष की आयु के बाद हर महीने 3,000 रुपए की पेंशन सुनिश्चित की जा रही है। उत्तर प्रदेश के एक लाभार्थी गौरव त्यागी ने कहा कि यह किसानों के लिए बहुत फायदेमंद है।
5: किसान मानधन योजना चल रही है, बहुत ही लाभदायक है। प्रधानमंत्री की तो जितनी भी योजनाएं रही हैं वो सारी बड़ी महत्वपूर्ण रही हैं, किसान के हित में रही हैं। और ये बुढ़ापे में जो 3,000 रुपए के इसके मिलेंगे, ये जो बहुत ही बढ़िया टाइम की जो एज के हिसाब से
3: न्यूनतम समर्थन मूल्य किसानों के लिए एक मजबूत सहारा बना है, जिसके तहत किसानों को उनके उत्पादन लागत का 1.5 गुना मूल्य मिल रहा है। सरकार द्वारा उठाए गए ठोस नीतियों के कारण देश का कुल खाद्यान्न उत्पादन 2013-14 के 265 मिलियन टन से बढ़कर 2024-25 में लगभग 358 मिलियन टन हो गया है। इसके अलावा भारत ने रिकॉर्ड 154 मिलियन टन से अधिक चावल का उत्पादन कर चीन को पीछे छोड़ते हुए दुनिया का सबसे बड़ा चावल उत्पादक देश बन गया है। आज भारत का किसान केवल अन्नदाता ही नहीं बल्कि देश की आर्थिक प्रगति और विकास का एक महत्वपूर्ण आधार भी बन चुका है। दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, दिल्ली।
1: ये समाचार हमारी वेबसाइट www.newsonair.gov.in और हमारे न्यूज ऑन एआईआर मोबाइल ऐप पर भी उपलब्ध हैं।
6: हर उड़ान से पहले एक फैसला होता है, हर फैसले से पहले एक सवाल, क्या मैं तैयार हूँ? अगर जवाब है हाँ, तो भारतीय वायुसेना आपका इंतजार कर रही है। AFCAT 1 of 2026 के आवेदन 10 नवंबर से 9 दिसंबर तक खुले हैं। अधिक जानकारी के लिए विजिट करें careerairforce.gov.in या afcat.edcil.go.in पर।
1: ये आकाशवाणी है। मलेशिया ने 16 वर्ष से कम आयु के बच्चों के सोशल मीडिया के उपयोग पर प्रतिबंध लगा दिया है। इसका उद्देश्य बच्चों को हानिकारक सामग्री, साइबर बुलिंग और ऑनलाइन गतिविधियों की लत से बचाना है। इससे पहले ऑस्ट्रेलिया और इंडोनेशिया ने बच्चों के लिए सोशल मीडिया के उपयोग पर प्रतिबंध लगाए हैं। देश में विनिर्माण क्षेत्र में मजबूती से औद्योगिक उत्पादन सूचकांक में अप्रैल 2025 की तुलना में इस वर्ष अप्रैल में 4.9% की वृद्धि दर्ज की गई है। सांख्यिकी और कार्यक्रम कार्यान्वयन मंत्रालय ने बताया कि विनिर्माण क्षेत्र में इस दौरान 6.2% की वृद्धि दर्ज की गई। मौसम विभाग ने राजस्थान, गुजरात, पश्चिमी मध्य प्रदेश, ओडिशा और तटीय आंध्र प्रदेश में कल तक के लिए आंधी का ऑरेंज अलर्ट जारी किया है। हरियाणा, चंडीगढ़, दिल्ली, उत्तराखंड, पश्चिमी उत्तर प्रदेश, छत्तीसगढ़, झारखंड, पश्चिमी बंगाल में हिमालय के तराई वाले क्षेत्र और सिक्किम में कल तक बिजली तथा तेज हवाएं चलने का अनुमान व्यक्त किया गया है। आकाशवाणी का समाचार सेवा प्रभाग आज रात 9:30 बजे साप्ताहिक कार्यक्रम पब्लिक स्पीक में लू के दौरान सुरक्षित रहें, सावधानियां, तैयारी और बचाव विषय पर परिचर्चा प्रसारित करेगा। इसमें मौसम विभाग के वरिष्ठ वैज्ञानिक डॉक्टर डी आर पटनायक और सफदरजंग अस्पताल के चिकित्सा विभाग की डॉक्टर रूपाली मलिक भाग लेंगी। श्रोता इस विषय से संबंधित अपने प्रश्न टेलीफोन नंबर 011-233-10481, 011-2371-7117 पर प्रश्न पूछ सकते हैं। उत्तराखंड के चमोली जिले के यूनेस्को विश्व धरोहर स्थल फूलों की घाटी को आज से पर्यटकों के लिए खोल दिया गया है। वन रेंज अधिकारी चेतना कांडपाल ने बताया कि फूलों की घाटी में वर्तमान में 300 से अधिक फूलों की प्रजातियां और वनस्पतियों की कई दुर्लभ किस्में हैं।
7: वैली 1 जून से 31 ऑफ अक्टूबर तक ओपन रहती है। पहले बार इसकी डिस्कवरी फ्रैंक स्माइथ ने की थी 1931 में, जब वो कॉमेट के एक एक्सपीडिशन से लौट रहे थे। उसके बाद वो वैली दोबारा आए 1937 में, और 1938 में उन्होंने एक बुक पब्लिश की जिसका नाम था वैली ऑफ फ्लावर्स। 2005 में यूनेस्को द्वारा वैली ऑफ फ्लावर्स को वर्ल्ड हेरिटेज साइट डिक्लेयर किया गया।
1: अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी और म्यांमार के राष्ट्रपति ऊ मिन आउं लाइन ने नई दिल्ली में वार्ता की। एक दूसरे के सुरक्षा हितों के खिलाफ अपनी भूमि के दुरुपयोग को रोकने पर बल दिया। भारत ओमान व्यापक आर्थिक साझेदारी समझौता लागू। भारतीय निर्यातकों को ओमान की 98% उत्पाद श्रेणियों पर शुल्क मुक्त पहुँच प्राप्त होगी। भारत और ऑस्ट्रेलिया भावी प्रौद्योगिकी अनुसंधान में रक्षा औद्योगिक सहयोग को बढ़ावा देंगे। मलेशिया 16 वर्ष से कम आयु के बच्चों के सोशल मीडिया उपयोग पर प्रतिबंध लगाने वाले देशों में शामिल और राजस्थान, गुजरात, पश्चिम मध्य प्रदेश, ओडिशा और तटीय आंध्र प्रदेश में कल तक आंधी चलने का ऑरेंज अलर्ट जारी। इसके साथ ही समाचार संध्या का ये अंक समाप्त हुआ। नमस्कार।
8: આ આકાશવાણી છે અને આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 FM. આજે સાંજે 7:10 અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ હવે સાંભળીએ.
9: નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યભરમાં આજથી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ. આગામી 30 જૂન સુધી ગણતરીદારો ઘરે આવીને 33 પ્રશ્નો પૂછશે. રાજ્યમાં ખાલી થનારી રાજ્યસભાની 4 બેઠકની દ્વિવાર્ષિક ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ. 8 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. રાજ્યમાં સરકારી સેવાઓ મેળવવા હવે એક જ યુનિવર્સલ એફિડેવિટ માન્ય ગણાશે. 1 મહિનાના ખેત બચાવો અભિયાનનો ગાંધીનગરથી રાજ્યવ્યાપી પ્રારંભ. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અને જૂનાગઢના ખેલાડી કાજલ વાજાએ હોંગકોંગમાં રમાયેલી આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં આજે 1 જૂનથી વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કાનો પ્રારંભ કરાયો છે. તે અંતર્ગત આગામી 30 જૂન સુધી ઘર, યાદી અને મકાનોની ગણતરી HLO હાથ ધરાશે. 1,10,000થી વધુ ગણતરીકારો આ કામમાં જોડાશે. વસ્તી ગણતરી નિયામક સુજલ જે મયાત્રાએ સૌને આ કામગીરીમાં સહભાગી થવા અનુરોધ કરતા કહ્યું, ગણતરીદારો દ્વારા આવાસની સ્થિતિ, પરિવારની વિગત, પીવાના પાણીના સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય અસ્કયામતો સહિત કુલ 33 જેટલા પ્રશ્નો પૂછવામાં આવશે. સાથે જ બેંકની વિગત, આધાર કાર્ડ કે અન્ય કોઈ માહિતી લોકો પાસેથી માંગવામાં નહીં આવે તેમ પણ શ્રી માયાત્રાએ વધુમાં જણાવ્યું હતું.
10: આમાં દરેક વ્યક્તિએ ઘરે ઘરે જઈને અંદર 33 પ્રશ્નો સામાન્ય માહિતી જે આપણે પહેલા પણ કહી હતી તે
11: વિનંતી છે કે ભાઈ આપની કોઈ પણ માહિતી આના સિવાયની કોઈ પણ માંગે, જેમ કે આપનું બેંક અકાઉન્ટ, આપનું પાન કાર્ડ, આપનું આધાર કાર્ડ, તો આપને એ સૌને જણાવ્યું કે આ વસ્તી ગણતરીમાં અથવા જનગણનામાં આ પ્રકારના કોઈ પણ ડોક્યુમેન્ટ માંગવામાં આવતા નથી. આપે કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના પણ આવતા નથી, માટે એ માહિતી આપ આપશો નહીં.
12: જૂનાગઢના વંથલીના વાડલા ગામમાં વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ કરાયો. જિલ્લા કલેક્ટરે લોકો સાથે સહજ સંવાદ સાધી વસ્તી ગણતરી માટેની યોગ્ય માહિતી આપવા અનુરોધ કર્યો. ઉલ્લેખનીય છે કે જનગણનાથી જનકલ્યાણના મંત્ર સાથે દેશમાં પહેલીવાર સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી આ વખતે વસ્તી ગણતરી કરાશે. કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યની 4 ખાલી થનારી રાજ્યસભાની બેઠક માટેની દ્વિવાર્ષિક ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. તે અંતર્ગત આગામી 18 જૂને સવારે 9 થી 4 વાગ્યા સુધી મતદાન અને તે જ દિવસે મતગણતરી કરાશે. આ ચૂંટણી માટે આગામી 8 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે, તેમજ 9 જૂને તેની ચકાસણી કરાશે, જ્યારે ઉમેદવારીપત્ર પરત લેવાની છેલ્લી તારીખ 11 જૂન રહેશે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભા સાંસદ રામ મોકરિયા, નરહરિ અમીન, રમીલા બારા અને શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ આગામી 21 જૂને પૂર્ણ થઈ રહ્યો હોવાથી આ 4 બેઠક ખાલી પડશે. રાજ્યમાં સરકારી સેવાઓ મેળવવા હવે એક જ યુનિવર્સલ એફિડેવિટ માન્ય ગણાશે. કાયદા વિભાગે આ અંગે જાહેર કરેલા નવા ફોર્મેટ મુજબ જે સેવાઓમાં કાયદા અને નિયમ મુજબ સોગંદનામું જરૂરી હોય પરંતુ કોઈ ચોક્કસ ફોર્મેટ નક્કી ન હોય ત્યાં એક જ સમાન ફોર્મેટ સમગ્ર રાજ્યમાં માન્ય ગણાશે. આ નવું યુનિવર્સલ એફિડેવિટ તમામ જિલ્લા, તાલુકા, ગ્રામ્ય તેમજ શહેરી સ્તરે કાર્યરત તમામ સરકારી કચેરીઓ, સેવા કેન્દ્રો અને સત્તાધિકારીઓ દ્વારા ફરજિયાતપણે સ્વીકારવામાં આવશે. ડિજિટલ ગુજરાત પોર્ટલ તેમજ તમામ જનસેવા કેન્દ્રો ખાતે પણ આ એફિડેવિટનો સમાન રીતે અમલ શરૂ થશે, જેથી ઓનલાઈન અરજી કરનારાઓને મોટી સુવિધા મળશે. નાગરિકોને વારંવાર જુદા જુદા લખાણવાળી એફિડેવિટ કરાવવાની પડતી મુશ્કેલીઓનો અંત લાવવા સરકાર દ્વારા આ વહીવટી સુધારો કરાયો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગાંધીનગરના શેરથા ગામથી ખેત બચાવો અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું કૃષિ વૈજ્ઞાનિકો અધિકારીઓ અને કર્મચારીઓ આગામી 30 જૂન સુધી ગામે ગામ જઈ ખેડૂતોને આ અભિયાન અંગે માહિતી આપશે. ખેડૂતો અને પશુપાલકોને સંબોધતા શ્રી વાઘાણીએ ખેતીની જમીનને બચાવવા અપીલ કરતા તેમણે આ અભિયાનને ભાવિ પેઢીને સુરક્ષિત કરવાનો એક ભગીરથ પ્રયાસ ગણાવ્યું. પ્રાકૃતિક ખેતીને વેગ આપવા આગામી સમયમાં સરકારી કચેરીઓ, કલેક્ટર કચેરી અને મંડળીઓમાં પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો માટે વેચાણ કેન્દ્ર શરૂ કરાશે તેમ પણ શ્રી વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું. સંયુક્ત પ્રવેશ પરીક્ષા JEE એડવાન્સનું પરિણામ જાહેર કરાયું છે. તેમાં સુરતના શૌર્ય ખેમકાએ સમગ્ર દેશમાં 43મો ક્રમાંક મેળવ્યો છે. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં તેમની આ સિદ્ધિ અંગે વાત કરી અને સફળતાનો મંત્ર આપ્યો છે.
13: प्रिपरेशन तो रेगुलर सीरीज ही थी, उनको कंसिस्टेंटली करना है और जितना आउटपुट निकाल सकते हो उतना आउटपुट निकालना है. फैमिली बहुत खुश थी, सब खुशी से उछल पड़े थे, बहुत अच्छी रैंक आई थी, सब बहुत खुश थे. आगे अभी मैं CS में BTech परस्यू करूँगा. मॉक बहुत इंपॉर्टेंट होते हैं. मॉक को ऐसे सोचना है कि एक्चुअल पेपर ही दे रहे हैं ताकि वो आपको प्रेशर भी फील होगा और फिर आपका जो एक्चुअल आउटपुट है वो आएगा. मैं ये एडवाइस देना चाहूँगा कि आप कंसिस्टेंट रहें और तीनों सब्जेक्ट्स को इक्वल प्रायोरिटी दें.
12: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આજે 1 જૂનને વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. સમગ્ર વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાંથી 25% ઉત્પાદન ભારતમાં થાય છે, તેમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. આ અંગેની માહિતી આપતા કૃષિ અને પશુપાલન મંત્રી જીતુ વાઘાણીએ સૌ દૂધ ઉત્પાદકોને દૂધ દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. ડાંગના વઘઈ ખાતે સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે માસ્ટાઇટ્સ નિવારણ અને નિયંત્રણ વિષયક પશુપાલન ગોષ્ઠી યોજાઈ. કાર્યક્રમનો હેતુ પશુપાલકોમાં માસ્ટાઇટ્સ એટલે કે આંચળનો સોજો રોગ અંગે જાગૃતિ લાવવા તથા દૂધાળા પશુઓના આરોગ્ય અને સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે જરૂરી વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવાનો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દૂધ ડેરી અને સહકારી સંસ્થાઓમાં સકારાત્મક અભિગમ અને નવીનતાને પ્રોત્સાહન અપાયું છે. આ અંગે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ કહ્યું, ભારત વૈશ્વિક ડેરીનું કેન્દ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. આગામી સમયમાં દેશના ડેરી ઉદ્યોગમાં સૌથી ઝડપી વૃદ્ધિ થવાનો પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
14: गोकुल मिशन योजना के अंतर्गत भारत सरकार ने देसी नस्ल की गायों का संवर्धन इसलिए फोकस किया और इनमें बहुत अच्छे परिणाम मिल रहे हैं. बनास डेयरी जैसी कई डेयरियां बनाकर पूरे देश में कोऑपरेटिव के माध्यम से कॉमन पशुपालक का सशक्तिकरण करने का काम भारत सरकार ने किया है. बनास डेयरी प्रतिदिन 40 करोड़ से ज्यादा दूध उत्पादक महिलाओं के अकाउंट में पैसा जमा करवाता है. ये अपने आप पूरे विश्व में एक अद्भुत मॉडल है.
12: કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે. અત્યાર સુધી વિવિધ કલ્યાણકારી સરકારી યોજનાઓથી અનેક લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. આવી જ એક કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાથી ખેડૂતોને ઘણો લાભ થયો છે. સરકારે પશુપાલકોને પણ કિસાન ક્રેડિટ કાર્ડ સુવિધાનો લાભ આપતા વાવથરાદના પશુપાલક નયના ચૌધરીએ આનંદ વ્યક્ત કર્યો છે.
15: पहले दूध का पैसा हमें मिलने में आपको मिल लग जाते थे, लेकिन पिछले 5-7 सालों से डेयरी और सरकारी व्यवस्था के कारण दूध का पैसा सीधा हमारे बैंक खाते DBT में जमा हो जाते हैं और उसके साथ साथ बनास डेयरी की तरफ से हमें 25% से ज्यादा बोनस भी मिलता है. सरकार द्वारा पशु बीमा योजना के कारण किसी आपदा या बीमारी से पशु का नुकसान होता है तो उसका मुआवजा भी हमें मिल जाता है.
12: સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું, આગામી દિવસોમાં ચોમાસા પૂર્વેની ગતિવિધિઓ ઝડપી બનવાની શક્યતાને જોતા માછીમારોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
16: डे 2 से लेकर डे 4 तक के लिए थंडरस्टॉर्म की वार्निंग है. उसमें जो विंड की स्पीड होगी गुजरात रीजन और साथ में सौराष्ट्र कच्छ रीजन में 40 से 50 किलोमीटर के आसपास रहने का पूर्वानुमान है. और आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में ज़्यादा बदलाव नहीं होगा, उसके बाद 2 से 4 डिग्री की गिरावट का पूर्वानुमान है.
12: જૂનાગઢના ખેલાડી કાજલ વાજાએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો છે. ચોરવાડ ગામના 19 વર્ષના આ ખેલાડીએ રવિવારે હોંગકોંગમાં યોજાયેલી 22મી એશિયન અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની 4x100 મીટર રિલે સ્પર્ધામાં આ સિદ્ધિ મેળવી છે. તમિલનાડુના ભાવના, હરિયાણાના આરતી અને ઉત્તરપ્રદેશના નિપમ સાથે કાજલ વાજાએ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરી 45.05 સેકન્ડનો સમય નોંધાવવામાં મદદ કરી. સાથે જ 20 વર્ષથી ઓછી વય શ્રેણીમાં અગાઉનો 45.08 સેકન્ડનો વિક્રમ તોડી તેમણે નવો રાષ્ટ્રીય વિક્રમ પણ બનાવ્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કાજલ વાજા અને ભારતીય રિલે ટીમને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યભરમાં આજથી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ. આગામી 30 જૂન સુધી ગણતરીદારો ઘરે આવીને 33 પ્રશ્ન પૂછશે. રાજ્યમાં ખાલી થનારી રાજ્યસભાની 4 બેઠકની દ્વિવાર્ષિક ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ. 8 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. રાજ્યમાં સરકારી સેવાઓ મેળવવા હવે એક જ યુનિવર્સલ એફિડેવિટ માન્ય ગણાશે. 1 મહિનાના ખેત બચાવો અભિયાનનો ગાંધીનગરથી રાજ્યવ્યાપી પ્રારંભ. અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.
8: હમણાં આપ સાંભળી રહ્યા હતા અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ. અને હવે પ્રસ્તુત છે કાર્યક્રમ આપ કે લિયે.

આ આકાશવાણી છે અને આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 FM. અત્યારે સમય થયો છે રાત્રિના 11:10. આ સમય છે અમારી પ્રસારણ સભા સમાપ્ત કરવાનો. આવતીકાલે સવારે 5:55 અમારી પ્રથમ પ્રસારણ સભામાં આપ સૌ દોસ્તોની સાથે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી આપની રેડિયો દોસ્ત શ્રદ્ધાને અનુમતિ આપો. શુભરાત્રી. જય હિન્દ.